નમસ્કાર, સુપ્રભાત. 354.64 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર વિક્રમ સંવત 2082ની અધિક જેઠવદ 11 અને આજે જે તારીખ 11 જૂન 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આજની સભાનો શુભારંભ કરીશું સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધરામાં વિષય સ્મરણ સ્મરણતી તીર્થ, વક્તા યોગેન્દ્ર વ્યાસ. શ્રી રામચરિત માનસ ગાન સાંભળશો 6:35. 6:45 જૂની ફિલ્મના ગીતો સાંભળશો કાર્યક્રમ સુર સરિતામાં 6:45 અને ત્યારબાદ 7 કાર્યક્રમ સદાબહાર ગીતમાં. સવારે 7:20 અને ત્યારબાદ 9:30 સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 8:30 NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. 10:02 આદિજાતિ માટે કાર્યક્રમમાં ગુજરાતની આદિવાસી ભાષાઓ વિષય ઉપર ઉન્નતિ અંતાણીનો વાર્તાલાપ. 10:30 હિન્દી ફિલ્મી ગીત. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં આજના ગાયક કલાકાર રિદ્ધિ આચાર્ય. 11:02 ફિલ્મ સંગીત. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીત. 12:00 અને ત્યાર

બાદ 2:40 એ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીત. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર બપોરે 12:30. 1:30 જય ભારતી. અમારી બીજી સભામાં 5:10 ગુલમહોરમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ગોવિંદ રાજાના કંઠે પ્રાચીન ભજન તથા જ્યોત્સના કાપડીના કંઠે લોકગીતો સાંભળશો. 6:30 યુવાણી કાર્યક્રમ અંતર્ગત માય ભારત પોર્ટલ અને યુવાઓ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ એ વિષય ઉપર ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર પ્રિતેશ તિવારી સાથે કીર્તિ વૈષ્ણવની વાતચીત. 7:22 કાર્યક્રમ સાંભળશો ગામનો ચોરો. રાત્રિના 8:00 કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. રાત્રિના 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 9:30 સમાચાર સેવા પ્રભાગ દ્વારા અમદાવાદની પ્રસ્તુતિ. રાત્રિના 10:00 ગુજરાતી ગીત. ત્યારબાદ 10:30 સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. રાત્રિના 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીમાં સાયન્સ અને ટેક ઉપર વાતચીત આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. મિત્રો, આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

મિત્રો, હમણાં જ આપે કબીર સાહેબની રચનાને સાંભળી. સ્વર હતો બંસરી યોગેન્દ્રનો. કાર્યક્રમમાં હવે સાંભળે હસમુખ પાટડિયાના કંઠે કબીર સાહેબની આ રચનાને.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે સ્મરણ સ્મરણ તે તીર્થ. વક્તા યોગેન્દ્ર વ્યાસ.
1: સ્મરણ સ્મરણ તે તીર્થ કવિશ્રી બાલમુકુંદ દવેની એક કવિતા છે, તીર્થોત્તમ. તેની પહેલી જ પંક્તિ છે, ભમ્યો તીર્થે તીર્થે ઉરધરી મનીષા દર્શની. માણસ તીર્થોમાં શા માટે જાય છે? અલબત્ત મનમાં ઈશ્વરના દર્શનની એક અતૃપ્ત ઈચ્છા લઈને જાય છે. કાશી જાય અને બદ્રીનાથ જાય, હરદ્વાર જાય કે દ્વારકા જાય, કેદારેશ્વર જાય અને રામેશ્વરમ જાય, મક્કા જાય અને મદીના જાય, અમૃતસર જાય કે અંબાજી જાય, ડાકોર જાય અને પંઢરપુર જાય. અખો કહે છે એમ, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. અને એટલે જ કવિ બાલમુકુંદે ભમ્યો ક્રિયાપદ વાપર્યું છે. ભમ્યો મૂળ ભ્રમયતી ઉપરથી આવેલું એ ક્રિયાપદ છે. ભ્રમ, બ્રહ્મ અને બ્રહ્મા ખોટી માન્યતાઓને કારણે જ તો ભમવાનું થાય છે, ભટકવાનું થાય છે. ભટકી જવું એટલે ખોટા રસ્તે ચડી જવું. એમ તીર્થોમાં ઈશ્વરના દર્શન થતા હોત તો હજારો લોકોનો ઉદ્ધાર થઈ ગયો હોત, પણ માણસ ભટકી ગયો છે અને તેથી તીર્થોમાં ઈશ્વર દર્શન માટે ભમ્યા કરે છે, દિશાહીન થઈને અથડાયા કરે છે. હા, તીર્થ પોતે પવિત્ર જગ્યા છે એ ખરું, અને ત્યાં ઈશ્વરનો નિવાસ ચોક્કસ છે જ. પણ સંત શિરોમણી કવિ તુલસીદાસજી કહે છે, એ સાંભળવા અને સમજવા જેવું છે. એ ગાય છે, ઘટહી મેં ગંગા, ઘટહી મેં જમુના, ઘટહી મેં તીર્થ પ્રયાગ. આ ઘટ, આ શરીરરૂપી ઘડો, અને એ ઘડામાં જ આ ગંગાજી છે, જમુનાજી છે, તીર્થ પ્રયાગ છે. આ ઘડો તો માટીનો છે અને એમાં જે જળ ભરેલું છે એ જો શુદ્ધ અને પવિત્ર ભાવનાવાળું હોય તો ગંગોદક કે જમનોદક જ છે. અને આ શરીરને જો માટીના ઘડા તરીકે ઓળખીએ તો એમાંનું જે જળ છે એ શુદ્ધ ચૈતન્ય છે. કબીરે તો ગાયું છે, જલ મેં કુંભ હે, કુંભ મેં જલ હૈ, બહાર ભીતર પાણી, ટૂટા કુંભ જલ જલ હિ સમાના, યે જાનત કોઈ જ્ઞાની. આ શરીરરૂપી ઘડો આ બ્રહ્માંડના અવિરત વહેતા સમયના પ્રવાહમાં વહે છે. એની બહાર ચૈતન્યનું જળ છે અને અંદર પણ ચૈતન્યનું જળ છે. જ્યારે દેહભાનરૂપી આ ઘડો ફૂટી જાય ત્યારે અઘાત ચૈતન્ય સાથે એકરૂપ થઈ જાય છે. યાદ કરો, મન મીટે મીટ્યા સંસારા, અને મરતા પહેલાં જાને મરી. પછી આદિકવિ નરસિંહ મહેતા ગાય છે એમ, સકળ તીરથ તેના તન મારે. એટલે આ કવિ શ્રી મનોહર ત્રિવેદી, તને ઓળખું છું માં, કવિતામાં ગાય છે કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં, તને ઓળખું છું માં, તે સ્મરણ સ્મરણ તે તીરથ. જે વ્યક્તિ

0: પોતાની સર્જનહાર માને, ઈશ્વર સ્વરૂપ માને, આ રીતે સદા પામે તેને માટે તો સ્મરણ સ્મરણ તે તીર્થ જ હોય ને. કવિએ પોતાના સર્જનહારને સદા પામવાની વાત કરી છે, મેળવવાની નહીં. કશું મેળવવા માટે તો પ્રયત્ન કરવો પડે, મથવું પડે, પણ પામવાનું તો સહજ હોય, કુદરતી હોય, પ્રાકૃતિક હોય, આપોઆપ થતું હોય. પોતે પોતાના સર્જનહારને પોતાના વ્યક્તિત્વના કણકણમાં અનુભવી રહેવાનું હોય. પોતાના સર્જનહારને પોતાની અંદર ધબકતો સાંભળી શકે, જ્યાં પણ જાય ત્યાં એની આંખની સામે જ હોય. ગીતાકારે કહ્યું મન મનાહા, અને એ રીતે જ પોતાના સર્જનહારનો અહીં માં એ સર્જનહારનું પ્રતિનિધિત્વ કરે છે, અને એ સર્જનહારનો પોતાનામાં જ સતત અહેસાસ કરતો રહે છે. આનું નામ જ પામવું. આ રીતે પોતાના સર્જનહારને જે પામી શકે છે તે વ્યક્તિ માટે જ પછી તો સ્મરણ સ્મરણ તે તીરથ, અને એ તીરથની જ વારંવાર પરકમમાં કર્યા કરવી એ જીવન ધ્યેય, જીવનાનંદ. એ તીરથની પરકમમાં કરવી એટલે એ સર્જનહારના સ્મરણની આજુબાજુ જ સતત ફરતા રહેવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ એમના ઉત્તમ ભક્તની વ્યાખ્યા કરતાં કહે છે કે પર્યુપાસતે, જેનું મન સતત મારામાં હોય અને એ સતત મારી ઉપાસના કરતો હોય અને એને કારણે હું પણ એના મનમાં હોઉં. આ જ વાત છે સ્મરણ સ્મરણ તે તીરથની. પછી જીવ અને શિવની, જગત અને માયાની, દ્વૈત અને અદ્વૈતની, આત્મા અને પરમાત્માની, અણુ અને પરમાણુની, કશાની વિચારણા કરવાની, ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. પછી કથા વાર્તા સાંભળવાની, યજ્ઞયાગ કરવાની, ધૂપદીપ કરવાની, ભજન કીર્તન કરવાની, દાન તીરથ કરવાની, કશી જ જરૂર રહેતી નથી. પછી તો મન મસ્ત હુવા ફિર ક્યું ડોલે, એની જ સ્થિતિ રહેતે, અને એટલે જ સ્મરણ સ્મરણ તે તીરથ.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત સ્મરણ સ્મરણ તે તીર્થ તે વિષય ઉપર યોગેન્દ્ર વ્યાસનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર શ્રીકાંત પારગોંકર અને વાણી જયરામ. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પારગોંકર અને વાણી જયરામ. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરે છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ મિસ મેરી ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. સંગીત છે હેમંત કુમારનું અને શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળી લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. સંગીત દીધું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે, શબ્દો છે નરેન્દ્ર શર્માના અને ફિલ્મનું નામ છે સત્યમ શિવમ સુંદરમ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં. ફિલ્મનું નામ છે જવાની દિવાની. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર.ડી. બર્મનનું.

મિત્રો, આ સાથે સદાબહાર ગીત આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવતા રાજ્યભરમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ પરિવારે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ શિહોરના મુક્તેશ્વર મંદિર ખાતે આયોજિત મહાઆરતીમાં નીમુબેન બાંભણીયાએ હાજરી આપી દેશના સુખ સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપે શહેરના જુદા જુદા સ્થળે આવેલ મહાપુરૂષોની પ્રતિમાની સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ અને દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે. અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને માં જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી માં જગતજનની અંબે માને પ્રાર્થના.
0: અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા. યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સાથે જ રાત્રિના સમયે મોડાસાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહાઆરતી યોજાઈ. વધુમાં ધારાસભ્ય ભીખુસી પરમારે આ મુજબ જણાવ્યું હતું.
2: આ દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થયા, એના અનુસંધાનમાં મોદી સાહેબ આવનારા સમય માટે આ દેશની વધુ વધુ સેવા કરે અને એમની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા છે. અમે મોડાસા ખાતે સોમનાથ દાદાના મંદિરની અંદર મહાઆરતીનું આયોજન કરીને અમે સૌએ પરમાત્માની આરતી કરી છે અને એ
0: અમદાવાદમાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા અને પ્રધાનમંત્રીના વિકસિત ભારત @2047 અંતર્ગત વિકસિત ગુજરાત @2047 લક્ષ્યોને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર ખાતે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પાટણ જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાતમુહૂર્ત કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર શહેરના રણમલ તળાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર 1 દિવસનો કાર્યક્રમ નથી પરંતુ વર્ષના 365 દિવસ ચાલતી આ આપણી નૈતિક જવાબદારી છે.

0: રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળુ અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને નિર્દેશ આપ્યા છે. મંત્રીએ જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા કે વિક્રેતા કે સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે લાયસન્સ રદ થવા સાથે જેલ અને દંડની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરાતા વહેલા પાણી છોડવાના નિર્દેશ પણ આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. આવતીકાલ 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી સહિત 261 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
1: પ્લેન ક્રેશ કે બાદ પૂરા ગુજરાત મેં શોક કા વાતાવરણ હો ગયા થા, બાદ આજ તક કોઈ ભૂલે નહીં. હમ સબ હૃદયપૂર્વક ઉસકો શ્રદ્ધાંજલિ દેતે જિન્હોને ઇસમેં જીવ ગુમાયા. હમારે વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી ભી વો પ્લેન હાદસે મેં દુઃખદ અવસાન હુઆ થા, ઉસકો ભી હમ શ્રદ્ધાંજલિ દેતે.
0: ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ માટે પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ, થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર ગામની મુલાકાત લેશે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. અધિકારીઓ દૂરના સરહદી વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારીનો છે. આ પ્રવાસમાં સરહદી પેટ્રોલિંગનું નિરીક્ષણ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગામડાઓમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી સૂચના મુજબ આણંદ નજીકના મોગર ગામે અંબિકા ડેરી નામની ફર્મમાં મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર કરીને સપ્લાય કરતી ફેક્ટરીમાં આણંદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપો માર્યો. આ દરમિયાન શંકાસ્પદ 400 કિલો માવો તથા 100 કિલો પનીર ઉપરાંત અખાદ્ય કાચો માલ પણ મળી આવ્યો હતો. ગઈકાલે સવારે મુખ્યમંત્રી કાર્યાલય, કોર્પોરેશન તથા આરએસએસ ભવનમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. ધમકી બાદ બોમ્બ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહત અનુભવાઈ હતી. આ બોમ્બ થ્રેટની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ઇમેઇલ વીપીએન દ્વારા કરવામાં આવ્યો હતો. ઇમેઇલનો રૂટ અમેરિકા હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય પોલીસ વડાએ સમાચાર સંસ્થાઓને લોકોને ગભરાવતા બોમ્બ થ્રેટના આવા સમાચારને વધારે હાઇલાઇટ ન કરવા વિનંતી કરી છે.
2: આ રિક્વેસ્ટ કરું છું કે કોઈ બોમ્બ થ્રેટની મેલ આવે એને ખરેખર તો તમારે કોઈ ન્યૂઝ જ નહીં કરવું જોઈએ, તો લોકો પેનિક નહીં થાય. અને પછી આવા જે માણસ છે, જે બદમાશ કઈ બેસ્યા છે, એ લોકોને પ્રોત્સાહન નહીં મળે. કઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી દીધું. અને જેટલા પણ થ્રેટ આવે છે મીડિયામાં હાઇલાઇટ થાય, લોકો પેનિક થાય અને કઈ મળતું નથી, લોકોને હેરાનગતિ થાય. અને પહેલું માણસ જે કઈ બેસ્યો છે એમાં પણ વીપીએન યુઝ થયા છે અને યુએસથી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આ ભવિષ્યમાં બહુ હાઇલાઇટ નહીં કરવું.
0: અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઈવ યોજાય, જેમાં 1 થી વધુ ફરિયાદ નોંધાયેલ હોય તેવા 35 ખાતાધારકોનું વેરિફિકેશન કરાયું, જેમાં 15 આરોપી સામે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 54 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3: 15 અકાઉન્ટ એવા મળ્યા, અકાઉન્ટ ભાડા પેટે આપેલા છે, તો એ તો આ કામના ગુનેગાર જ છે. તમે તમારું અકાઉન્ટ ભાડું લઈને કોઈને વાપરવામાં આપી નહીં શકો. એક, ગુનાહિત કામ કરવા માટે તો કોઈ દિવસે નહીં આપી શકો. 2, જે 35 માંથી બાકીના 20 અકાઉન્ટ છે એ અમે હાલ વેરીફાય હજી કરીએ છીએ, પણ હાલ જે

0: અંદર એકાઉન્ટ હતા એમને અમને બહાર હતી આરોપીની આઈડેન્ટિફિકેશન થયો હતો એટલે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવું તાત્કાલિક રીતે જરૂરી હતું એટલે આ ગઈકાલે 5 ગુના કુલ દિવસમાં અમે સાયબરના દાખલ કરેલા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં સાંભળે સોલી કાપડિયાના સ્વરમાં આ ગીતને રચના છે ભગવતી કુમાર શર્માની.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં આ ગીતને. ગીતકાર છે દિલીપ રાવલ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ હિમાલી વ્યાસ અને નાયકના સ્વરમાં. રચના છે રમેશ પારેખની.

મિત્રો, હમણાં જ આપે મુકેશ જોશીની રચનાને સાંભળી. સ્વર હતો નૈનેશ જાનીનો. મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો 7:45 મિનિટે.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી આજે ફિનલેન્ડ ખાતે કુલતરંગા સંવાદમાં ભાગ લેશે. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીના વિકસિત ભારત માટે ટીમ ઇન્ડિયા 2047ના વિઝનને અનુરૂપ આ વર્ષની બેઠકનો વિષય છે, વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ 2047. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો આ બેઠકમાં ભાગ લેશે. તેઓ સમાવિષ્ટ માનવ વિકાસ માળખા પર ચર્ચા કરશે, જે 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે. મૂળભૂત માનવ મૂડી અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ, ઉત્પાદક રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને વિકેન્દ્રિત વિકાસ, આરોગ્ય, પોષણ અને સુખાકારી અને બધા માટે સમાનતા અને ગૌરવ સુનિશ્ચિત કરવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએ હંમેશા રાષ્ટ્રનો વિશ્વાસ મજબૂત કર્યો છે. શ્રી મોદી ગઈકાલે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 2014માં આશાનો ઉગતો સૂર્ય આજે નવા વિશ્વાસના કિરણમાં પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે પહેલીવાર દેશના લોકોએ જોયું કે જ્યારે સરકાર સાચા ઇરાદા સાથે ચલાવવામાં આવે છે ત્યારે વિકાસ પણ ઝડપી ગતિએ થાય છે.
1: ભારત કે લોકોને પહેલીવાર એ દેખા હૈ કે જબ સહી નિયત સે સરકાર ચલતી હૈ તો તેજ ગતિ સે વિકાસ ભી હોતા હૈ. એનડીએ સરકાર કે ઇન 12 વર્ષો મેં 25 કરોડ સે જ્યાદા લોકો કા ગરીબી સે બહાર નિકલના યે દિખાતા હૈ કે હમારી નીતિયા સહી હૈ, હમારી દિશા સહી હૈ. યે સફળતા આ દેશ કે હર ઉસ વ્યક્તિ કો એક ભરોસા દેતી હૈ કે એક ને એક દિન ઉસકે સપને ભી પૂરે હોંગે.
0: અગાઉ એનડીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. સંમેલનમાં એનડીએના તમામ સાથી પક્ષોના અગ્રણી નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વિકસિત ભારત 2047 માટેના રોડમેપ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એનડીએ સંમેલનમાં 35 રાજકીય પક્ષોના 75 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા શ્રી નવીને કહ્યું કે એનડીએ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માન્યો. તેમણે દેશના 140 કરોડ લોકો માટે ગર્વની ક્ષણ બતાવી. શ્રી નવીને જણાવ્યું કે એનડીએ હાલમાં 22થી વધુ રાજ્યોમાં સત્તામાં છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 75% આવરી લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ, જર્મન ફેડરલ ચાન્સેલર ફેડરિક મેર્ઝ, કેનેડાના

0: પ્રધાનમંત્રી માર્ક કાની અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના સંદેશાઓ બદલ આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીનો ઉષ્માભરીક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમના સંદેશા અંગે પ્રધાનમંત્રીએ ભારત અને મલેશિયા વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતા માટે તેમની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝનો પણ આભાર માન્યો છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સોફિયામાં બલ્ગેરિયાના પ્રધાનમંત્રી રૂમેન રાદેવ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને બલ્ગેરિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પરસ્પર સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં વેપાર, રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, એઆઈ, અવકાશ, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ડોક્ટર જયશંકરે સોફિયામાં રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયશંકર કુલતરંગા સંવાદની 14મી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ફિનલેન્ડ જશે. ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કરી મુસાફરોની સલામતી વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પહેલનો હેતુ હાલની ફાયર સેફટી સિસ્ટમનું મૂલ્યાંકન કરવાનો અને મુસાફરોની સલામતી વધારવા અને રેલવે સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિટમાં સ્ટેશન બિલ્ડિંગ્સ, ઇલેક્ટ્રિકલ સાધનો, એર કન્ડિશન અને વેન્ટિલેશન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામન સાધનો સહિત તમામ મહત્વપૂર્ણ સલામતી માળખાને આવરી લેવાશે. રેલવે તેના નેટવર્કમાં સલામતી અને સુરક્ષાને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024 અને વર્ષ 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી. સંગીત નાટક અકાદમીની જનરલ કાઉન્સિલે સંગીત, નૃત્ય, નાટ્ય, લોક, આદિવાસી કલા અને કઠપૂતળી સહિત વિવિધ ક્ષેત્રોના 108 કલાકારોની અકાદમી પુરસ્કારો માટે પસંદગી કરી છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે 106 યુવા કલાકારોની પસંદગી કરાઈ છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ સેટેબલ ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 24 ભારતીય ક્રૂસભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા છે અને 3 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ રાહત અને બચાવ કામગીરીમાં ઓમાની અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ભારતે આ ક્ષેત્રમાં જહાજો પર હુમલાની સતત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલ વાટાઘાટો પૂર્ણ કરવા હાકલ કરી. યુક્રેને રશિયાની અંદર ઘણા લાંબા અંતરના હુમલા કર્યા, જેમાં લશ્કરી અને ઉર્જા પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેન રશિયા પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાઓમાં અનેક મહત્વપૂર્ણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જેમાં એક લશ્કરી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: यूक्रेन के राष्ट्रपति वोलोदिमीर ज़ेलेंस्की ने कहा कि हमलों में कई महत्वपूर्ण सुविधाओं को निशाना बनाया गया, जिसके बारे में उन्होंने दावा किया कि ये रूसी ड्रोन और मिसाइलों के लिए पुर्जे की आपूर्ति करता है. उन्होंने कहा कि यूक्रेन की सुरक्षा सेवा SBU ने रूस के व्लादिमीर क्षेत्र में 2 तेल अवसंरचना सुविधाओं को निशाना बनाया, जो अग्रिम पंक्ति से लगभग 700 किलोमीटर दूर है. रूस के रक्षा मंत्रालय ने कहा कि उसके वायु रक्षा तंत्र ने रात भर में 326 यूक्रेनी ड्रोन માર ગિરાએ. સમાચાર કક્ષ સે પ્રશાંત કુમાર.
0: વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે, જે 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં 4 ટીમોના 12 જૂથ હશે. હવે દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો આપમેળે નોકઆઉટ તબક્કામાં વધશે. ફાઇનલ 19 જુલાઈના રોજ યોજાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં પીએમ મોદીના

0: શાસનના 12 વર્ષ ફિફા વર્લ્ડ કપ ઈરાન અંગે ટ્રમ્પના નિવેદનને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. દિવ્ય ભાસ્કર લખે છે, કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક દેશની હિન્દુ વસ્તી પર લગાવ્યું, પીએમ મોદી. નવ ગુજરાત સમય લખે છે, નરેન્દ્ર @4399 સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પીએમ. સંદેશની હેડલાઇન છે, ફિફા ફૂટબોલ મહાકુંભનો આજથી 3 દેશોમાં પ્રારંભ. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને ડીલમાં મોડું કર્યું, હવે કિંમત ચૂકવવા તૈયાર રહે ટ્રમ્પ. સ્થાનિક સમાચારોમાં મેટા ભારતનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર જામનગરમાં ખોલશે. સીએમઓ સંકારેલે એએમસી હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇમેલ સહિતના સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ભારતીય રેલવેએ સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
3: શરમ લે, એમ શેની શરમ?
2: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
3: હા,
2: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
3: તે તો નહીં, એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોમાં સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં ને? હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપનું કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, ખેલ આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. ખેલ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ખેલના મહત્વને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવા માટે આજે એટલે કે દર વર્ષે 11મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2013માં આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી અને વર્ષ 2014થી આ દિવસને દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ રમતગમત દ્વારા શાંતિ, એકતા, વિકાસ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં સાંભળીએ ચકદેવ ઇન્ડિયા ફિલ્મનું આ ગીત. સ્વર છે સુખવિંદર સિંહ અને સલીમ મર્ચન્ટનું, શબ્દો છે જયદીપ સાનીના અને સંગીત છે સલીમ સુલેમાનનું.

0: અલે આ સિકંદર છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: મિત્રો, રમતગમત આપણને શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણો શીખવે છે. ખેલાડીઓ મેદાનમાં જીત અને હાર બંનેનો સ્વીકાર કરવાનું શીખે છે, જે જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. રમતગમતથી શરીર તંદુરસ્ત રહે છે અને મન પણ પ્રસન્ન રહે છે. આજના આધુનિક યુગમાં લોકોનું જીવન વધુ બેઠાડું

બનતું જાય છે ત્યારે રમતગમત તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એમ કહી શકાય કે આજના સમયમાં રમતગમત કારકિર્દીનું એક ઉત્તમ ક્ષેત્ર પણ બની ગયું છે. ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મિત્રો, ખેલના આંતરરાષ્ટ્રીય દિવસને વિવિધ રમતગમતના કાર્યક્રમો, જાગૃતિ અભિયાનો અને સ્પર્ધાઓ દ્વારા ઉજવવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને રમતગમત સંસ્થાઓ લોકોમાં રમત પ્રત્યે રૂચિ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ખેલ દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે અને સમાજમાં શાંતિ અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવે છે. તેથી આપણે સૌએ રમતગમતને આપણા જીવનમાં એક અગત્યનો ભાગ બનાવવો જોઈએ.

ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો.
3: ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: મિત્રો, આજે રામપ્રસાદ બિસ્મિલ કે જેઓ ભારતના મહાન ક્રાંતિકારી, દેશભક્ત, કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા, તેમની જન્મ જયંતિ છે. તેમનો જન્મ 11 જૂન 1897 રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો. તેઓ બ્રિટિશ શાસન સાથેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ ખાસ કરીને વર્ષ 1925ના કાંકોરી કાંડ માટે જાણીતા છે.

0: સવારે સવારે
1: મિત્રો આ સાથે સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

સવારે સવારે. સવારે સવારે.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ અમર ભટ્ટે ગાયેલ આ ગીતને. રચના છે મનોજ ખાંડેરિયાની.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હવે સાંભળીએ શ્રદ્ધા શ્રીધરણીના સ્વરમાં હરીશચંદ્ર જોશીની આ રચનાને.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મિત્રો, હમણાં જ આપે કૃષાંગ દવેની રચનાને સાંભળી. ગાયક કલાકારો હતા નિશા ઉપાધ્યાય અને હિતેશ પટેલ.
1: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, હમણાં જ આપે સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં અંકિત ત્રિવેદીની રચનાને સાંભળી. કાર્યક્રમના અંતમાં માણીએ અમી કોટીચાના સ્વરમાં તુષાર શુક્લની આ રચનાને.

મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ

બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. પ્રધાનમંત્રીએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી આજે ફિનલેન્ડ ખાતે કુલતરંતા સંવાદમાં ભાગ લેશે. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી. સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાંથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવું અને 100 કિલો પનીર ઝડપાયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ. અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ યોજાઈ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી. વિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યસ્તરીય જુડો ટ્રેનિંગ કેમ્પ યોજાયો. આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ અને તન્વી શર્મા મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ આદિવાસી ભાઈઓ માટેનો કાર્યક્રમ આદિજાતિ માટે.

0: મિત્રો, આજના કાર્યક્રમમાં ગુજરાતની આદિવાસી ભાષાઓ એ વિષય પર ઉન્નતિ અંતાણીનો વાર્તાલાપ સાંભળીએ.
1: આદિવાસી ભાષાઓ વડોદરાના રાજવી ખંડેરાવ ગાયકવાડને મળીને કવિ દલપતરામે ગુજરાતી ભાષાની વકીલાત કરતાં કહ્યું કે રૂઢી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું. કલા અને સાહિત્યના પ્રોત્સાહક રાજાએ આ અપીલનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આદિવાસી ભાષાઓને આ પ્રકારની રાજકીય હમદર્દી કે સહાનુભૂતિ આજ સુધી સાંપડી નથી, પણ યુનોએ એસવીસન 2019ના વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાષા વર્ષ જાહેર કરીને ભૂલાતી લોપાતી ભાષાઓ તરફ પ્રજાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. વૈશ્વિકકરણના આ યુગમાં ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર નું વ્યાપક વલણ જણાય છે, ત્યારે ગુજરાતની આદિવાસી ભાષાઓની વાત કરીએ. ખરેખર તો ભાષા એક સામાજિક સંસ્થા છે. માનવ ઉત્ક્રાંતિના રહસ્યોને ભાષા પોતાનામાં સંગોપીને વિકસતી હોય છે. આથી જ અસ્મિતા ઓળખ માટે સક્રિય થયેલો આદિવાસી સમાજ પોતાના મૂળ શોધવામાં પુરાવા તરીકે ભાષાનો અનિવાર્યપણે સહારો લે છે. ભાષા સિવાય બહુ ઓછા ઓજારો તેમની પાસે છે. અહીં આદિવાસી ભાષાઓ વિશે પ્રાથમિક પરિચય રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આંબુડી, કઠાલી, વસાવી, કુંકણા, કોળી, ઐરણી, કાથોલી,

કોટલી, કોટવાલી, ગોરપા, ચારણી, સીદી, તલાવિયા, વારલી, દેહવાલી, માવચી, તડવી, ચૌધરી, ઢોળિયા, કોલચા, રાઠવી, ડુંગરાભીલી, પંચમહાલી ભીલી, ડુંગરી ભીલી, ગરાસિયા વગેરે આદિવાસી ભાષાઓના નામ છે. ગુજરાતના પૂર્વ પટ્ટામાં દક્ષિણે ડાંગથી લઈ ને ઉત્તરે અમીરગઢ પોશીના પ્રદેશમાં થઈને કુલ 25 જેટલી ભાષાઓ લગભગ હયાત છે. તેમાં ચૌધરી, વસાવી, ગામિત, કુંકણા, વારલી, ઢોળિયા, તડવી, રાઠવી, માવચી, કોલગા, ડુંગરાભીલી, પંચમહાલી ભીલી, ગરાસિયા વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. રાજ્યની કુલ વસ્તીના 14% આદિવાસીઓમાં ભાષાઓનું વ્યાપક વૈવિધ્ય છે. આ આદિવાસી ભાષાઓ પૈકીની કેટલીક ભાષાઓના વ્યાકરણ ગ્રંથો પણ તૈયાર થયા છે. કેટલીક ભાષાઓમાં ઢોલ જેવું સામયિક શરૂ થયું હતું. ચૌધરી ભાષાના ભાષકોની સંખ્યા સૌથી વધારે હોવાનું જણાય છે, તો કાથોડી ભાષા બોલનાર ભાષક વર્ગ બહુ મર્યાદિત છે. પણ આ ભાષાઓએ પોતાની આગવી ઓળખ ટકાવી રાખી છે. ચાલો આપણે ગુજરાતની આદિવાસી ભાષાઓનો પ્રાથમિક પરિચય મેળવીએ. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન એ પશ્ચિમ ભારતના રાજ્યોમાં વસતા આદિવાસીઓની ભાષા ભીલી ભાષા કુળની ભાષાઓ ગણાય છે. આ ભીલી ભાષા કુળને ગ્રીયર્સની આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાવી છે. ભારતીય આર્યકુળમાંથી જન્મેલી મરાઠી, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી વગેરે ભાષાઓના શબ્દોનો વ્યાપક ઉપયોગ છતાં તે આર્યકુળની ભાષા હોવા અંગે અનેક શંકાઓ છે. બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશના મુંડાઓ દ્વારા બોલાતી મુંડરી ભાષા સાથે આદિવાસી ભાષાઓનું ઘણું મળતાપણું જોવા મળે છે. આદિવાસી ભાષાઓનું દ્રવિડ ભાષાઓ સાથેનું સામ્ય પણ નોંધપાત્ર છે. ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ ભીલ જાતિના ઉલ્લેખો સાંપડે છે. આ ભીલી પરિવારની ભાષાઓ પૈકીની ગામિત ભાષા ગામિતો દ્વારા બોલાય છે. દક્ષિણ ગુજરાતમાં વહેતી તાપી અને અંબિકા નદીઓની વચ્ચેનો પ્રદેશ ગામિતોનો રહેણાંક છે. માંડવી, માંગરોળ, વ્યારા, ઓલપાડ, બારડોલી, વાલોડ, વાંસદા અને સોનગઢ પ્રદેશના ગામિતોનો મુખ્ય રહેણાંક વિસ્તાર છે. ગુજરાતની ઘણીગાંઠી ભાષાઓના સાહિત્યને ગ્રંથસ્થ થવાનું સદભાગ્ય સાંપડ્યું છે. તે પૈકીની એક ભાષા તે ગામિત છે, જેમાં ગામિત ભાષાનું વ્યાકરણ, હોળી ગીતો, ગામિત દંતકથાઓ, લગ્નગીતો, લગ્નવિધિ, સામાજિક અને સાંસ્કૃતિક અભ્યાસ વગેરેનો સમાવેશ થાય છે. ગામિત ભાષામાં ઉત્સવ ગીતો, લગ્નગીતો, શ્રમ ગીતો, બાળગીતો, દેવી દેવતા સંબંધિત મંત્રો, કહેવતો, ઉખાણા અને ટૂચકાનું વ્યાપક વૈવિધ્ય છે. દક્ષિણ ગુજરાતમાં

ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રના થાણે, નંદુરબાર, નાસિક, ધુળે વગેરે જિલ્લાઓમાં, કર્ણાટક, દાદરા અને નગર હવેલીમાં કોંકણા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. કોંકણા ભાષાને કોંકણા, કોંકણી કે કુનબી

જેમ બારાક્ષરી છે તો કુંકણામાં 16 સ્વરો હોવાથી સોળાક્ષરી તરીકે ઓળખાય છે. આ ભાષાના ઉખાણાનો એકાદો નમૂનો સાંભળો. ફૂલ તેના ફળ નહીં, અન્ન ફળ તેના ફૂલ નહીં. તી કાય એટલે કે ફૂલ તેના ફળ નહીં અને ફળ તેના ફૂલ નહીં, એટલે શું? તો જવાબ છે થોર અને ઉમરો. વારલી ચિત્રકળા અને તારપા નૃત્યથી દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામેલ વારલી સમુદાયની ભાષા વારલી છે. ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, દાદરા અને નગર હવેલી, દીવ, દમણ, મહારાષ્ટ્રમાં વારલીઓની વસ્તી છે. અભ્યાસીઓએ સપ્ત કોંકણાઓમાંના વરાલટ પ્રદેશમાં રહેનારા લોકો એટલી વારલી, વરલ, વરાલ એટલે કે કસવાળો ભૂભાગ. વારલી સમુદાય ખેતી સાથે સંકળાયેલો છે. આ વરલ પરથી વારલી શબ્દ બન્યો હોવાનું અભ્યાસીઓ જણાવે છે. અન્ય આદિવાસી ભાષાઓ કરતાં વારલીની વિશેષતા એ છે કે તેમાં વિવૃત એનો ઉચ્ચાર થાય છે. ગુજરાતી ળને સ્થાને લ ઉચ્ચારાય છે. જન્મ, મરણ, લગ્ન, છઠ્ઠી, બારમું જેવા સામાજિક પ્રસંગોમાં ગીતો ગવાય છે. ઉપરાંત દેવદેવીઓને ઉદ્દેશીને ગવાતા ગીતો, તહેવારના ગીતો, મનોરંજનના ગીતો એમ મૌખિક પરંપરાની આગવી સમૃદ્ધિ વારલીમાં જોવા મળે છે. રાઠવા સમુદાયની ભાષા તે રાઠવી. છોટા ઉદેપુરની ઉત્તરે કઠીવાડા, દેવગઢ બારિયા સુધીનો વિસ્તાર, દક્ષિણે ક્વાંટ અને નસવાડી તથા પૂર્વમાં ફેરકુવા અને ગુજરાતની હદને અડીને આવેલા મધ્યપ્રદેશના ગામડા તથા પશ્ચિમે સંખેડા, બોડેલી, જાંબુઘોડા, હાલોલ, કાલોલથી લઈ ગોગંબા સુધીના વિસ્તારમાં રાઠવા જાતિ વસવાટ કરે છે. મૌખિક પરંપરાના રાઠવી સાહિત્યનું સંપાદન, લેખન બહુ ઓછા પ્રમાણમાં થયું છે. રાઠવી મૌખિક પરંપરામાં લોકગીતો, લોકકથાઓ, લોકવાર્તાઓ, બાબા પીઠોરાના ગાયણાઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં શંકરભાઈ તડવી, રેવાબેન તડવી અને સુભાષ ઈસાઈનું પ્રદાન નોંધપાત્ર છે. પાવી, જેતપુર અને છોટાઉદેપુરના ડુંગરોમાંથી ચિત્રલિપિ પ્રાપ્ત થઈ છે. રાઠવાઓની પીઠોરા ચિત્રકળા દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. વાપીથી તાપી સુધીનો સહાદ્રીની ગિરિમાળાની તળેટીનો વિસ્તાર ઢોળિયા આદિવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે. દાદરા અને નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઢોળિયાઓનો વસવાટ છે. આ સમુદાયની એક વિશેષતા છે તે તેની કુળ પરંપરા છે. આ જાતિના 249 જેટલા કુળો છે. વડોદરાથી 120 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલા સાતપુડાની દુર્ગમ પહાડીઓમાં વસતા ભીલોને ડુંગરા ભીલ તરીકે ઓળખવામાં આવે છે. તેમની ભાષા તે ડુંગરાભીલી. ગુજરાતમાં નસવાડી, ક્વાંટ તાલુકાઓ અને નર્મદા જિલ્લામાં આ ભાષાના ભાષકો વસવાટ કરે છે. આદિવાસી ભાષાઓનું સૌથી મોટું ભાષા જૂથ ચૌધરીઓનું છે.
લગભગ 7 લાખ

0: લાખથી ઉપર આ ભાષા બોલનારાઓ છે. દક્ષિણ ગુજરાતના માંગરોળ તાલુકાથી લઈને ડાંગના વાંસદા સુધી અને સુરત જિલ્લાના ઓલપાડથી લઈને સોનગઢ સુધી ચૌધરી ભાષા બોલાય છે. ફેબ્રુઆરી 2019માં રેમન ચૌહાણ લિખિત વ્યાકરણ ગ્રંથનું શીર્ષક છે ચૌધરી ભાષા. ચૌધરી ભાષામાં બે માત્રાવાળો ઉચ્ચાર ક્યારેય ક્યાંય ન હોવાને કારણે અને ચૌધરીઓ પોતે પણ પોતાને ચૌધરી તરીકે ઓળખાવતા હોય એક માત્રાવાળા ઉચ્ચારનો આગ્રહ રાખે છે. ગુજરાતને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પણ આ સમુદાયમાંથી જ પ્રાપ્ત થયા હતા. પ્રજાના રોજિંદા વ્યવહારની જરૂરત એ ભાષા છે. ગુજરાતની આદિવાસી જાતિઓમાં ભીલોની જાતિ વધારે મહત્વની છે. ભીલ શબ્દ દ્રવિડ ભાષાના બિલ્લુ શબ્દ ઉપરથી આવ્યો છે, જેનો અર્થ બાણ અથવા તીર થાય છે. ગુજરાતમાં આદિવાસી વસ્તીના અડધા ભાગ જેટલી વસ્તી ભીલોની છે. ગુજરાતમાં ભીલો મુખ્યત્વે ભરૂચ, નર્મદા, તાપી અને સુરત જિલ્લાઓમાં વસે છે. ગુજરાતમાં આદિવાસી ભાષાઓની સંખ્યા 31થી વધારે છે. કોઈ પણ ભાષાનું અસ્તિત્વ એ સદીઓની જૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. વૈશ્વિકરણના આ યુગમાં ભલે બીજી આંતરરાષ્ટ્રીય ભાષાઓનું ચલણ હોય, આપણા નાના સમુદાયની ભાષાઓનું પણ એટલું જ પ્રભુત્વ છે. ભાષિક વૈવિધ્ય એ કોઈ પણ માનવ સભ્યતાનો આગવો વૈભવ અને સંસ્કારિતા છે. આવી અનેક ભાષાઓના સમુચ્ચયથી ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે. સંયુક્ત રાષ્ટ્રએ જ્યારે 2019ના વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાષા વર્ષ જાહેર કર્યું હતું, ત્યારે આવી ભાષાના વૈવિધ્ય પ્રત્યે સમભાવ કેળવાય એ પણ જરૂરી છે. આપણા રાષ્ટ્રની સાચી ઓળખાણ આ પ્રકારના ભાષિક સાંસ્કૃતિક વૈવિધ્યથી બંધાયેલી છે. ભાષા એકબીજાના આદાન પ્રદાનનું સશક્ત માધ્યમ છે. એટલું જ નહીં, ભાષાઓ જે તે દેશની સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ છે. બદલાતા સમય સાથે અમુક ભાષાઓ લુપ્ત થતી જાય છે. શ્રી રેમન ચૌહાણનું આદિભાષા ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. આદિવાસી ભાષાઓ સાથે તેમને આત્મીય નાતો છે. તેમણે ઈસવીસન 1997માં ગામિત ભાષાનું વ્યાકરણ, ઈસવીસન 2011માં ડાંગી ભાષાનું વ્યાકરણ, ઈસવીસન 2016માં વસાવી ભાષાનું વ્યાકરણ તેમજ 21 ફેબ્રુઆરી 2019માં ચૌધરી ભાષાનું વ્યાકરણ, આ 4 ગ્રંથની રચના કરી. આમ રેમન ચૌહાણ ભાષા ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. આમ ગુજરાતની આદિવાસી ભાષા પણ સમૃદ્ધ થઈ રહી છે.
1: મિત્રો, હમણાં જ આપે આદિજાતિ માટે કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની આદિવાસી ભાષાઓ એ વિષય ઉપર ઉન્નતિ અંતાણીનો વાર્તાલાપ સાંભળ્યો. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ બિહાગ જોશીના સ્વરમાં રમેશ પારેખની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે આલાપ દેસાઈના સ્વરમાં રમેશ પારેખની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ આદિવાસી ભાઈઓ માટેનો કાર્યક્રમ આદિજાતિ માટે અહીં સમાપ્ત કરીએ છીએ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીત. શરૂમાં સાંભળીએ અરમાન મલિકના સ્વરમાં અઝહર ફિલ્મનું આ ગીત. શબ્દો છે રશ્મિ વિરાગના, સંગીત અમાલ મલિકનું.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં ગીતને સંગીતબદ્ધ કર્યું છે વિશાલ શેખરે. શબ્દો છે ઇરશાદ કામિલના અને ફિલ્મનું નામ ભારત.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ કેકેના સ્વરમાં ન્યૂયોર્ક ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો લખ્યા છે સંદીપ શ્રીવાસ્તવે અને સંગીત છે પ્રીતમનું.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં રિદ્ધિ આચાર્યના કંઠે ગીતો સાંભળશો, જેમાં પ્રથમ રચના છે પુરુરાજ જોશીની.

મિત્રો, હમણાં જ આપે રીતિ આચાર્યના કંઠે ભાસ્કર વોરાની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. 11 વાગવા આવ્યા છે. હવે સાંભળીએ મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા.

0: રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા હાઇવે પરની નાની મોલડી નજીક 8,330 કિલો કેમિકલ ચોરી પકડી પાડી. એસએમસીની ટીમે કુલ રૂપિયા 45 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. ભાજપના નેતા રમેશભાઈ ચૌધરીનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેલ સેવાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરી. અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર વધીને 4.2% થયો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધિત માટે કેનેડાએ બિલ રજૂ કર્યું છે. અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ બચ્ચના એ હસીનો ફિલ્મનો આ ગીત. ગાયક કલાકારો છે કે અને શિલ્પા રાવ. ગીતને સંગીતબદ્ધ કર્યું છે વિશાલ શેખરે અને શબ્દો છે અન્વિતા દત્ત ગુપ્તાના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે મયુર પુરીના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ સિંગ ઇઝ કિંગ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ ટશનનું સ્વર છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યરનું, શબ્દો છે કૌસર મુનિરના.

અલકા યાજ્ઞિક અને શાનને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું કલ હો ના હો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ. ગીતના

જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની કડક ટીકા કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચીક બેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. આહવા ખાતે નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સફાઈકર્મીઓ જોડાયા. નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ હોવાનું રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું. ભારતમાં નિર્મિત પ્રથમ એરબસ C-295એ વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન પૂર્ણ કરી. રાજ્યમાં હાલમાં 21,000થી વધુ સોલાર વોટર

પંપ કાર્યરત છે. નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાના ખેડૂતો હવે ડીઝલના ખર્ચ, વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે. ભાવનગર એસટી વિભાગે સુચારુ સંચાલન દ્વારા 1.41 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. આજે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ. અને અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઈવ યોજાઈ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનહર ઉદાસને.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: 10 લાખની લોટરી મને. વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સથી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણીના ધ્વનિ તરંગોના સથવારે સહિયર કાર્યક્રમ લઈને અમે આવી પહોંચ્યા આપના રેડિયો સેટ પર. કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાનીના નમસ્કાર. મિત્રો, આપણા પૂર્વજો, ઋષિ મુનિઓ અને વડીલોએ ઘડેલી આપણા જીવનની આચારસંહિતા ખરેખર અદભુત છે. જો તેનું બરાબર પાલન કરવામાં આવે તો આપણે અનાયાસે જ અનેક પ્રકારની શારીરિક, માનસિક ક્ષતિઓ, રોગોથી બચી શકીએ છીએ. તેવી જ એક પ્રવૃત્તિ એટલે આપણા વ્રતો. નિયમો અને મર્યાદાઓ સાથે આચરણમાં આવતી એક સંયમાત્મક ક્રિયા કે ઉપાસનાને વ્રત કહી શકાય. આમ તો તેનો હેતુ આધ્યાત્મિક છે, પરંતુ તેની સાથે અનેક સામાજિક, વૈજ્ઞાનિક, શારીરિક ફાયદાઓ જોડાયેલા છે. અને આપણા દેશમાં તો આપણે આવા સમયાંતરે અનેક વ્રતોનું પાલન કરતા હોઈએ છીએ. આવા જ વર્ષ દરમિયાન આવતા વિવિધ વ્રતોની વાતો આજે સહિયર કાર્યક્રમમાં આપણે કરવાના છીએ. તો વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે સાંભળીએ સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. વિષય છે આપણા વ્રતો.
5: નમસ્કાર સોનલબેન.
6: નમસ્કાર
5: સોનલબેન. સૌ પ્રથમ તો આપણે ત્યાં જે વ્રત થાય છે એનો મહિમા શું છે એ જાણવું ગમશે, અને સાથે સાથે

0: સાથે આ વ્રત એટલે શું એ પણ જાણવું ગમશે.
1: ચોક્કસ. વ્રત, વ્રત એટલે શું? પહેલા આપણે વિચારીએ કે 21મી સદી છે અત્યારે. અત્યારે 21મી સદીમાં આધુનિકતાનો યુગ થઈ ગયો છે. આધુનિકતાનો યુગ એટલે કે રોકેટ, મોબાઈલ, ટીવી વગેરેનો યુગ, એની ગતિએ ચાલતો યુગ. પરંપરાઓ, રૂઢિઓ જે જૂના જમાનાની હતી તે બધી ભૂલાતી જાય છે, તે વિસરાતી જાય છે, આધુનિકતાનું મહત્વ વધતું જાય છે. પણ આધુનિકતાના સંશોધનોને કારણે આપણું આયુષ્ય પણ વધતું જાય છે. આયુષ્ય વધે પરંતુ વીતેલા યુગની વાતો વિસરાતી જાય, તે આપણને ખબર છે. અને આ વાતને આપણે આધુનિકતા માનતા હોય તો એ આધુનિકતા કેટલા અંશે યોગ્ય છે તે આપણે જાણવું જરૂરી છે. પણ આપણો દેશ એ આદિકાળથી પરંપરા સંસ્કૃતિનો દેશ રહેલો છે. તેમાં આજની તારીખે પણ આપણો સમાજ આપણી સંસ્કૃતિને વરેલો છે. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં જુદી જુદી પરંપરાગત રૂઢિઓનો મહત્વ રહેલું છે. તેમાં આપણી સ્ત્રીઓ, આપણી કન્યાઓ, આપણી બાળાઓ, નાની નાની બાળાઓ જે જુદી જુદી રૂઢિઓના જ્ઞાન વિશે મહત્વ ધરાવે છે. આધુનિકતા પ્રાધાન્યરૂપ બનતા આવી બાબતો સુલભ બનતી જાય છે. નવી પેઢીમાં મા બાપો બાળકોને ધીરે ધીરે આ બાબતોથી દૂર કરતા જાય છે. પરંતુ 10 વર્ષ પહેલા આપણે જોયું હતું કે વ્રતનું મહત્વ શું હતું. નાની બાળાઓને જીવનમાં કેવી રીતે રહેવું, કેવી રીતે સંયમ પાળવો, ધર્મ પાલન કેવી રીતે કરવું, નાની બાળાઓને કેવી રીતે વ્રત કરાવવા, કેવી રીતે નારી જીવન ઉપર અસર થાય, તે બધું તેમની મનોકામના કેવી રીતે પૂરી થાય તે શીખવાડવામાં આવતું. હવે આપણે તે બધું પુરાતન યુગમાં કન્યાઓ કે પરણિતાઓ જે વ્રત દ્વારા આ બધું જાળવે છે તે જાણવું જરૂરી છે. પરંતુ વ્રત એટલે શું તે પહેલા આપણે જાણવું પડશે ને.
0: ચોક્કસ.
1: તો વ્રત એટલે શું એવો વિચાર આપણા મનમાં ચોક્કસ આવશે. પુરાતન કાળથી વ્રતનું મહત્વ છે. આદિકાળથી ઋષિ મુનિઓ જે વ્રત કરતા તેનું મહત્વ ખૂબ જ હતું. પરંતુ આ વ્રત બાળાઓ અને સ્ત્રીઓએ કેવી રીતે ચાલુ કર્યું, તેના ઉપર કેવી રીતે આ વ્રતનો મહિમા છે તે આપણે જાણવું જરૂરી છે. પુરાતન કાળમાં દેવાદિદેવ મહાદેવ પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ ખૂબ જ મોટું વ્રત કર્યું હતું. તેમણે 3 દિવસ ભૂખ્યા રહીને વ્રત કર્યું હતું. પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત કર્યું હતું. ત્યારથી આ બાળાઓ માટે વ્રતનો મહિમા અપરંપાર છે. એટલે કે આ વ્રત ત્યારથી જાણીતું છે. તો વ્રત એટલે કે સંયમ રાખવો, ભૂખ્યા રહેવું, તપ કરવું, પરંપરાગત રૂઢિઓનું પાલન કરવું, તે બધું ખૂબ જ જરૂરી છે. જે તમે વ્રત કરો તેનું પાલન કરવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ, નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે સંયમનું મહત્વ પણ ઘણું જ છે. પહેલાના સમયમાં બાળાઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા. તેમને જ્યારે દુધિયા દાંત આવતા એટલે એમ કહેવાતું કે કવિ બોટાદ કરે કહ્યું છે કે દુધિયા દાંત ને આપવા આણા. એટલે કે દુધિયા દાંત ફૂટી ન નીકળે ત્યાં તો છોકરીઓને આણા આપવામાં પડે છે. એટલે કે નાની ઉંમરમાં બાળાને ઘોડિયા લગ્ન કહેવાય એમ લગ્ન કરી દેવામાં આવતા. તેથી નાની ઉંમરમાં છોકરીઓને સમજાવવામાં આવતું કે વ્રત કેવી રીતે કરવા, સાસરામાં જઈને બાળાઓને મુશ્કેલી ન પડે તે માટે સંયમ, નિયમ, ધર્મ નું પાલન કરવું પડતું.
0: એટલે આપણે એવું કહી શકીએ સોનલબેન કે વ્રતો છે એને આપણે જુદી જુદી શ્રેણીમાં મૂકી શકીએ.
1: હા બરાબર.
0: જુદા જુદા લોકો અથવા તો એમ કહીએ કે જુદી જુદી ઉંમરના લોકો વ્રત કરતા હોય છે. તમે જે હમણાં વ્રતનો મહિમાની વાત કરી એમાં બાળાઓની વાત આવી, તો નાની બાળાઓ કેવા પ્રકારના વ્રત કરતી હતી અથવા અત્યારે પણ નાની બાળાઓમાં કેવા વ્રત જોવા મળે છે એના વિશે થોડું જણાવો.
1: હા ચોક્કસ. શાસ્ત્રમાં પહેલાના સમયમાં જે બાળાઓને વ્રત કરાવવામાં આવતા તે ધર્મના પાલન માટે કરાવવામાં આવતા, નિયમનું પાલન. તો આ નાની બાળાઓના વ્રત ક્યારથી ચાલુ થયા? તો કે જયારે પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું ત્યારથી એ વ્રત કહેવાય છે ગૌરી વ્રત. અને ત્યારથી જ નાની બાળાઓના વ્રત ચાલુ થયા. એ ગૌરી વ્રત નહીં પણ નાની બાળાઓ માટે તો ઘણા બધા વ્રતો છે. તેમાં આપણા વિક્રમ સંવત પંચાંગ પ્રમાણે તો કારતક માસથી આસો માસ સુધીમાં ઘણા બધા વ્રત આવે છે.

0: નાની બાળાઓ માટે તો પોષી પૂનમ છે, ગૌરી વ્રત છે, ફૂલ કાજળી છે, પછી બહેનો ભાઈ માટે વ્રત કરે છે, વીર પસલી છે, એવા બધા ઘણા બધા વ્રતો આવી જાય છે. એટલે નાની બાળાઓ માટે તો આપણે ઘણા બધા વ્રતો વિશે કહી શકીએ.
1: આ બધા વ્રતો વિશે થોડી વિગતવાર માહિતી પણ આપો.
0: હા, આપણે કારતક માસ થી આસો માસ સુધીમાં નાની બાળાઓ માટે તો ખૂબ જ વ્રત આવે છે. સૌ પહેલા તો આવે છે પોષ મહિનો. હવે પોષ મહિનામાં આપણે વિચારીએ તો પોષી પૂનમ આવે છે. હવે એમાં તો નાની બાળાઓ પૂનમમાં તો ખૂબ ખૂબ એમ કે પોષી પૂનમ આવી એમ કરીને હરખાઈ જાય છે, અને તે દિવસે આખો દિવસ અપાસ કરે છે, અને રાતે ભાખરી અને ગોળ ખાય છે. ભાખરીમાં કાણું પાડી નાનું અને ચાંદા મામાને જોઈ, અને પછી તે બોલે છે કે ભાઈની બેન જમે કે રમે. આ વ્રત ભાઈ માટે કરે છે. એટલે ત્યારે ભાઈ પોતાના બેન પાસે ઉભો રહે છે અને તે વસ્તુ આપે છે રમવા માટે. એટલે બેન એટલી ખુશ હોય છે કે મારે ભાઈએ મને કઈક રમત માટે આપ્યું, અને પછી તે જમવા બેસે છે. એટલે આખો દિવસ ભાઈ બેન પોતે સાથે રહે છે અને પોષી પૂનમ વ્રત કરે છે.
1: ખુબ સરસ. અને એવી જ રીતે ફૂલકાજળીનું વ્રત પણ નાની બાળાઓ કરતી જોવા મળે છે.
0: ફૂલકાજળીનું વ્રત પોતાને સારો પતિ મળે તેની માટે નાનપણથી બાળાઓને કરાવવામાં આવે છે. ફૂલકાજળી એટલે કે આખો દિવસ બાળાઓ સરસ તૈયાર થઈને ફરે છે અને ફૂલ સૂંઘે છે. આખો દિવસ સ્કૂલે જાય કે ક્યાંય પણ ફરવા જાય તો હાથમાં ફૂલ લઈને ફરતી હોય છે અને ફૂલ સૂંઘ્યા કરતી હોય છે. એટલે એમાં એ બાળાઓ એટલી રાજી થઈ જાય કે આજે મારે ફૂલકાજળીનું વ્રત છે, આજે મારે ફૂલકાજળી. અને સ્કૂલમાં પણ ફ્રી ડ્રેસ પહેરીને જાય છે બાળાઓ, અને પછી સાંજે 4 વાગ્યા પછી બાળાઓ મોળો ફરાર કરે છે. એટલે ત્યારે એ ફૂલકાજળીના વ્રતમાં સારો પતિ મળે. એટલે નાની બાળાઓને તો શું ખબર પડે, પણ એના મા બાપ કે ના તારે આ વ્રત કરવાનું છે, એટલે હોંશે હોંશે આ વ્રત કરાય છે.
1: અને આપણે એમ પણ કહીએ ને કે આવા વ્રત આવે તો આપણી જે રોજિંદી જીવન પદ્ધતિ હોય, જીવન શૈલી હોય, એમાંથી આપણને થોડો કઈક ચેન્જ પણ મળે છે.
0: હા, બરોબર છે, એમાં ચેન્જ મળે છે.
1: અને સોનલબેન, જેમ શરૂઆતમાં તમે વાત કરી એ રીતે કે એક વ્રત છે ગૌરી વ્રત, કે જે શંકરને પામવા માટે પાર્વતીજીએ કર્યું હતું, અને એનું મહત્વ તો આજે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં તો ખૂબ મોટા પ્રમાણમાં બાળાઓ કન્યાઓ છે આ વ્રત કરતી હોય છે. એના વિશે થોડી વાત કરશો?
0: હા, ગૌરી વ્રત તો બાળાઓ કરતી હોય છે કે સારો પતિ મેળવવા માટે, અને નાની બાળાઓ જયા પાર્વતી વ્રત મોળાકત એમ કહેવાય છે આ ગૌરી વ્રતને. એમાં 5 દિવસનું વ્રત હોય છે. તેમાં પહેલા શરૂઆતમાં આગલા 2 દિવસ પહેલા જવારા ઉગાડે, અને નાની બાળાઓ આમ નાના નાના કુંડામાં ખૂબ ખૂબ ઘઉંના જવારા લઈને ફરતી હોય કે મારે આજે વ્રત આવે છે એટલે મારે જવારા ઉગાડવાના છે. અને પછી પહેલા દિવસે તે પૂજા કરવા જાય, શંકર ભગવાનને ફળ ચડાવે, ફૂલ ચડાવે, અબીલ ગુલાલ કંકુથી પૂજા કરે. એવી રીતે 5 દિવસ નાની બાળાઓ પૂજા કરે, અને એ પણ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં નાની બાળાઓને કહેશે, આજે તમારે આગળથી કહી દેશે તમારે વ્રત છે તો તમે ફ્રી ડ્રેસમાં આવજો, તમે વહેલા વયા જાજો, તમે નાસ્તામાં પણ કહેશે કે ના ના તમે ફ્રૂટની જે લઈ આવશો એ ચાલશે. એવી રીતે નાની બાળાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે આ વ્રત માટે. 5 દિવસનો હોશ હોય છે બાળાઓને કે અમારે ગાર્ડનમાં ફરવા જવાનું, સાંજે સાંજે અમારે એમ કે બહાર જવાનું. અને પછી જ્યારે 5મો દિવસ આવે ત્યારે છોકરીઓ મોળું ખાવાનું હોય છે, એમાં મોળો ફરાળ હોય, એટલે મોળી વેફર ને ફ્રૂટ ને દૂધ ને રોટલી ને એવું બધું ખાય છે. પણ જયારે છેલ્લા દિવસો આવે ત્યારે બાળાઓ કંટાળી જાય છે મોળું ખાઈ ખાઈને. પણ આમ આવે મજા છોકરાઓને તો, નાની બાળાઓને તો આવું જુદું જુદું ખાવા મળે એટલે ખૂબ મજા આવે. પછી 5મા દિવસે 5 દિવસ પૂરા થાય પછી જાગરણ હોય છે, અને જાગરણમાં તો એટલા રાજી રાજી હોય એ છોકરીઓ કે મને તો આજે જાગરણ છે, આજે મારે જાગરણ છે, રાત આખી જાગરણ કરતા હોય છે. એ જાગરણમાં તમે જોવો એ મજાના બધા રમે ને, અંતાક્ષરીઓ રમે ને,
1: શેરીમાં
0: રમતો રમે ને, એ મજા કરે, બગીચામાં ફરવા જાય ને, આમ બધા કુટુંબ ભેગા થાય છોકરીઓને જાગરણ કરાવવા માટે. અને પછી 6ઠા દિવસે બધે પારણું કરાવવા જાય, એમ કે ના આજે મારે ઓલાના ઘરે પારણું છે, આના ઘરે પારણું છે, ગોયણી છો, એમ કરીને 5 દિવસ વ્રતનું ઉજવણું કરે છે. ગૌરી વ્રતનું તો ખૂબ મહત્વ છે, જૂના જમાનાથી ગૌરી વ્રતનું મહત્વ થતું આવ્યું છે, અત્યારે પણ તે મહત્વ ચાલુ જ રહ્યું છે.

0: સોનલબેન, ગૌરીવ્રત સાથે જોડાયેલા કોઈ ગીત કેવું કઈ છે?
1: હા, ગૌરીવ્રત સાથે જૂના જમાનામાં જે ગીત હતું, નાની નાની બાળાઓ જે જાય પૂજા કરવા ત્યારે એ બોલતી હોય પૂજા કરતા કરતા, હે ગોર માનોવર કેસરીઓ ને નદીએ નાવા જાય, મારી ગોરમા ગોર માનોવર કેસરીઓ ને નદીએ નાવા જાય મારી ગોરમા, એમ કરતા કરતા બાળાઓ પૂજા કરતી હોય છે.
0: વાહ, ખુબ સરસ વર્ણન તમે કર્યું. અમને અત્યારે એવું લાગે છે કે બધી બહેનો છે એને પણ આ દ્રશ્યો દેખાતા હશે, એમણે પણ બાળપણમાં આ વ્રત કર્યા હશે.
1: બધાએ કર્યા જ હોય તો.
0: તો હવે કન્યાઓની વાત કરી, એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ માટેના પણ કેટલાક વ્રતો આપણા સમાજમાં આપણે જોઈએ છીએ, એ કયા કયા હોય છે?
1: પરિણીતા સ્ત્રીઓ માટે તો ઘણા બધા વ્રતો છે. પરિણીતા સ્ત્રીઓ તો પોતાના પતિ માટે, પોતાના બાળકો માટે ખૂબ જ વ્રત કરતી હોય છે. એની માટે તો આપણે કઈ કેવું જ ન પડે. તમે જુઓ તો દરેક મહિનામાં એક એક વ્રત તો એની માટે હોય જ છે.
0: એટલે કદાચ એવું બને કે 15-20 દિવસો જો વ્રત વિનાના જાય છે તો નથી
1: તો નથી ગમતું એવું છે. પરિણીતા માટે તો તમે જુઓ તો એ વ્રત જીવ્રત છે, દિવાસો છે, પછી આવે છે પરસોત્તમ મહિનામાં વ્રત કરે છે, નોરતાના વ્રતો કરે છે, શ્રાવણ મહિનો છે, ઘણા બધા વ્રતો છે. બાળકો માટે તે સાતમ કરે છે, ટાઢી સાતમ કહેવાય, એ બધી વ્રત
0: બોળચોથ
1: બોળચોથ કરે છે. પરિણીતા માટે તો આપણે ઘણા ઘણા એટલા વ્રતો છે એવું છે.
0: અને અમને એ બધા વ્રતો વિશે જાણવું ગમશે, એટલે તમે અમને એ બધા વ્રતો વિશે થોડી થોડી માહિતી આપો.
1: પરિણીતાને તો પોતાના બધા પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે બાળકો, ઘરમાં જે વડીલો હોય, પોતાના પતિ માટે, ભાઈ માટે, બધાનું ધ્યાન રાખે. એટલે પરિણીતાને તો બધા માટે વ્રત કરવાના હોય છે. એમાં આવે છે સૌથી સારામાં સારું વ્રત, અને ઘણા બધા વ્રત હોય તો એ છે શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનાથી જ લગભગ વ્રતની શરૂઆત કયો તો થાય છે, અને તે પહેલા ગણો તો આપણે આવે છે જેઠ મહિનો. એમાં જેઠ મહિનામાં વડ સાવિત્રી પૂનમ આવે છે. વડ સાવિત્રી પૂનમમાં પોતાના પતિ માટે આખો દિવસ ઉપવાસ કરે છે, વડની પૂજા કરે છે, અને વડને પ્રાર્થના કરે છે કે મારા પતિનું આ લાંબુ આયુષ્ય મળે. 5 વર્ષની પૂનમ કરે છે. એવી રીતે પોતે પોતાના પતિ માટે જુદી જુદી પૂનમો કરે છે, ચણાના લોટની, પછી ફ્રૂટની, પછી મોળું ખાઈને, એવી રીતે 5 વર્ષની પૂનમ કરીને વ્રત કરે છે પૂનમનું. પછી આવે છે શ્રાવણ મહિનો, એ વ્રત જીવ્રત આવે છે. હવે એ વ્રત જીવ્રત એ તો આકરામાં આકરું વ્રત છે. એ વ્રત જીવ્રત ગણો તો એ પોતાના બાળકો માટે કરે છે. એ વ્રત એવું છે કે એમાં તમારે 2 રાત જાગવાનું, અને એ બપોરે પણ નહીં સુવાનું, અને ઉપવાસ કરવાનો, 2 દિવસનો ઉપવાસ હોય છે. દિવાસો કહે છે બધા, અને એ વ્રત જીવ્રત પણ કહે છે. તો દિવાસો એટલે 100 પરબનો માસો, એટલે ત્યારથી જ પછી બધા વ્રત ચાલુ થાય છે. તેમાં પોતે સવારથી ભૂખી રહી, રાતે ભૂખી રહે છે, પાછું મોળું કઈ ફ્રૂટ કેવું ખાય છે તે રાત આખી ઉજાગરો કરે છે, જાગરણ હોય છે. બીજે દિવસે પણ બપોરે નહીં સુવાનું, રાતે પાછું જાગવાનું, એવી રીતે 2 દિવસના એકટાણા અને જાગરણ તેવી રીતે કરી, અને પોતે કષ્ટ વેઠી અને બાળકો માટે વ્રત કરે છે કે પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે, આયુષ્ય વધે. પછી તમે જુઓ તો સ્ત્રીઓ પોતે શ્રાવણ મહિનાના સોમવાર કરતી હોય છે, સાકરિયા સોમવાર ને, ભાખરિયા સોમવાર ને, બધા જુદા જુદા સોમવારો કરતી હોય છે. અને શ્રાવણ મહિનામાં બોળચોથ, નાગપાચમ, રાંધણ છઠ, સાતમ એવા તહેવારો આવે છે. તો એમાં બોળચોથમાં શું કરે છે? તો બોળચોથમાં સ્ત્રીઓ પોતાના બાળક માટે મગ અને રોટલો, મગ અને રોટલો જૂના જમાનાથી આ ચાલતું આવ્યું છે કે મગ અને રોટલો. તમે સાંભળ્યો તો ગાય વાછરડાની જે હતી વાર્તા, તે ઉપરથી આ વ્રત આવ્યું છે કે સાસુએ વહુનું રાંધેલું ખાવું નહીં, પોતે પોતાની હાથે મગ રોટલો બનાવીને ખાય છે. અને પછી ગાયનું પૂજન કરે છે, ગાય વાછરડું બંનેનું પૂજન કરે છે, કંકુથી નાગલો બનાવી પૂજા કરે છે ગાયની, અને ગાયને બાજરો અથવા મગ ખવડાવી અને ગાયની પૂજા કરે છે. એટલે આ રીતે બોળચોથનું વ્રત પણ બહુ અઘરું છે. પછી આવે છે નાગપાચમ. નાગપાચમ એ પોતાના ઘરના સારા માટે, કુટુંબના સારા માટે આ નાગપાચમ કરવામાં આવે છે. નાગ બનાવી અને ચિત્રક કરી નાગનું, અને નાગને પાણી હારે પૂજા ચોટાડી અને દીવો અગરબત્તી કરી તેની પૂજા કરે છે. અને પછી તે દિવસે ઠંડુ ખાવાનું હોય છે, તે દિવસે ચણા

0: દાળ નું ઢોકળું અથવા તો મગજ કે એવું ઠંડુ જ ખાવાનું હોય છે. તે દિવસે ચા પણ નથી પીતા. એટલે આ વ્રત તો સ્ત્રીઓ માટે તો ખૂબ જ અઘરું છે, કારણ કે તેમને આખો દિવસ પ્રવૃત્તિમાં રહેવાનું હોય છે, કામ કરવાનું હોય છે. ઠંડુ ખાવું, ચા ન પીવી, તે તેમને માટે તો ખૂબ જ અઘરું છે. પછી આવે છે સાતમ, રાંધણ છઠ. સાતમ, સાતમ એટલે ઓહો હો, સાતમ એટલે તો કેવી તૈયારી. આગલે દિવસે રાંધણ છઠ એટલે તો આમ સવારથી સ્ત્રીઓ રસોડામાં જ હોય, આમ બહાર નીકળી ન શકે કે ના કાલે સાતમ છે. પેલાના જમાના તો માં તો એવું હતું, સાતમ એટલે થેપલા, ખાલી થેપલા જ ખાવાના, ઠંડા થેપલા ખાવાનું મહત્વ હતું. પણ અત્યારે આ ફાસ્ટ ફૂડ નો જમાનો છે, એટલે શું કે દહી વડા ને પાણીપુરી ને મેંદુ વડા ને બધું કરી રાખે. થેપલાનું મહત્વ ઘટી ગયું છે હવે. અત્યારે થેપલા તો એક સાઈડ રહી ગયા છે, જેને આ બધી ફાસ્ટ ફૂડ ન ભાવે એ લોકો માટે થેપલા હોય, બાકી તો ફાસ્ટ ફૂડ નો જ થઈ ગયો છે જમાનો. કારણ કે છોકરાઓને ઠંડુ ખવડાવવાનું હોય હારોહાર, તો પછી એ લોકોને તો થેપલા ભાવે નહીં, એટલે ફાસ્ટ ફૂડ ના જમાના પ્રમાણે રહેવું પડે. એટલે સવારથી સ્ત્રીઓ રાંધણ છઠ ના દિવસે રસોડામાં હોય છે. પછી સાંજે જયારે રસોડાનું કામ પૂરું થાય છે ત્યારે ગેસ ને ઠારવાનું હોય છે, એટલે કે ચૂલો ઠારે અને એને પૂજા કરે છે. મગ, સોપારી, નાગલો ચડાવી, ચુંદડી ચડાવી અને પૂજા કરે છે. એટલે સ્ત્રીઓ, આપણે અત્યારે ઘણી પણ સ્ત્રીઓ તો એટલું જાણે છે વ્રત વિશે અને એને કરવું પડે છે અને કરે છે. પરંપરાગત રૂઢિઓથી આ ચાલતું આવ્યું છે કે આ વ્રત કરવાનું જ છે. તેઓ કોઈ દિવસ કયા વિના પણ આ વ્રત કરે જ છે. અને બીજે દિવસે સાતમે શીતળા માતાની પૂજા હોય છે, એટલે તે દિવસે તો લોકો શીતળાના મંદિરે જાય છે અને બાળક માટે પૂજા કરે છે. શીતળા માતાને નૈણ ચડાવે, બાળકને કોઈ પણ જાતની આંખની તકલીફ ન થાય, કોઈ પણ જાતના રોગ ન થાય, કુલેર ધરાવે છે, એ બધી પૂજા કરે છે. અને પછી ઠંડુ ખાય છે અને એ સાંજ પડે બધા ફરવા નીકળી જાય છે. અને રાજકોટમાં તો મેળો, અરે સાતમ આઠમ નો મેળો જામ્યો હોય, એટલે લોકો એ કોક તો એવા હોય છે લોકો કે ઠંડુ લઈને મેળામાં વયા જાય, બહાર ફરવા વયા જાય, એટલે ત્યાં જઈને ઠંડુ ખાય છે. અને બીજે દિવસે આઠમ, ગોકુળ અષ્ટમી, એટલે સાતમ આઠમ નો મહિમા તો ખૂબ જ
1: છે. સોનલબેન, આપણે જે વ્રતોની વાત કરી રહ્યા છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે ત્યાં અધિક માસ આવે છે જેને આપણે પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખીએ છીએ, બરાબર?
0: હા હા, પુરુષોત્તમ.
1: તો એની સાથે પણ કઈક વ્રતો જોડાયેલા હશે?
0: હા ચોક્કસ. પુરુષોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે. પુરુષોત્તમ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે, તેનું મહત્વ ખૂબ જ છે. પુરુષોત્તમ મહિનો એટલે અધિક માસ કહેવાય છે, કારણ કે તે 3 વર્ષે આવે છે એટલે અધિક મહિનો કહેવાય, વધારે મહિનો કહેવાય. એટલે આ વર્ષે આપણે વિચારીએ તો જેઠ મહિનામાં પુરુષોત્તમ મહિનો છે, એટલે જેઠ મહિના બે આવશે, તેમાં જે પહેલો જેઠ મહિનો આવશે તે પુરુષોત્તમ કહેવાશે અને બીજો જે આવશે તે જેઠની જ કહેવાશે. અને આ પુરુષોત્તમ મહિનાનું તો ખૂબ જ મહત્વ છે, તેમાં ધર્મની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીકૃષ્ણની કથા, શ્રીકૃષ્ણના પાઠ, તુલસીની પૂજા વગેરે વગેરે પાઠ કરતા હોય છે. પુરુષોત્તમ મહિનામાં લોકો એકટાણા કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. અધિક માસ, નામ એવું છે અધિક માસ, પણ અધિક ખાવાનું નહીં, એકટાણા કરવાના. એટલે શું કે સ્વાસ્થ્ય માટે પણ પુરુષોત્તમ મહિનો ખૂબ જ સારો છે. તેમાં આપણે જે આ બધું અમુક જે ફાસ્ટ ફૂડ છે, પછી લસણ ડુંગળી છે, આપણને નડતા છે વાયુ કરે એવા વસ્તુ નહીં ખાવાની, અને જે સારી આપણને નડતર રૂપ ન હોય તેવી વસ્તુ ખાઓ તમે. અને રોજ મંદિરે જાઓ પુરુષોત્તમ મહિનામાં. એ લોકો, સ્ત્રીઓ સવારે વહેલી ફ્રી થઈ અને એ નીચે બધા ભેગા થાય અને ગોરની પૂજા કરે છે, અને એ ગોરની પૂજા કરે, પછી વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે, યમુનાષ્ટક બોલે, જુદા જુદા પાઠ કરે છે, પુરુષોત્તમ માસની કથા વાંચે છે, ઘરે ઘરે પુરુષોત્તમ માસની કથા સ્ત્રીઓ ભેગી થઈને વાંચે છે. અને એ તમારે પુરુષોત્તમ મહિનો તો એટલે શું આમ ઉત્સવ હોય છે, એમાં પણ બધા પંથના લોકો પુરુષોત્તમ મહિનાનું મહત્વ સમજે છે અને એકટાણા કરે છે. પુરુષોત્તમ મહિનાના એકટાણા સ્ત્રીઓ, પુરુષો બધા કરે છે. પુરુષોત્તમ મહિનામાં સ્ત્રીઓ એ બધી ભેગી થઈને નદીએ નાહવા જાય છે. અમુક મંદિરોમાં પુરુષોત્તમની મૂર્તિ મૂકેલી હોય છે, તેથી સ્ત્રીઓ તેની પ્રદક્ષિણા

0: કરે છે, 108 પ્રદક્ષિણા કરે, જેનાથી આપણને આખું આ વર્ષનું પુણ્ય મળે છે. એટલે પરસોત્તમ મહિનાનું ખૂબ જ મહત્વ છે.
1: સોનલબેન, જુદા જુદા વ્રતોની તો ખૂબ સરસ માહિતી તમારી પાસેથી મળી, પણ એક એ પણ જાણવાની ઈચ્છા થાય કે આપણા વ્રતને આપણા શરીર સાથે, આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ ખરો?
0: ચોક્કસ, વ્રતને સ્વાસ્થ્ય સાથે તો ઘણો જ સંબંધ છે. તેની માટે તો વ્રત કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય અંગે આપણે ધ્યાન રાખવું હોય તો વ્રતના નિયમો પાળવા જ પડે. કારણ કે અત્યારના જમાનામાં, અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં અત્યારના રોગો એટલા વધતા જાય છે કે વ્રતનું પાલન કરવું જરૂરી છે.
1: બરોબર.
0: અત્યારે ડાયાબિટીસ, બીપી વગેરે રોગો હોય છે, જેમાં આપણે વ્રત કરશું તો, વ્રતથી ઉપવાસ એકટાણા કરશું તો એમાં આપણને રોગચાળો થશે નહીં. અને તમે જ્યાં જોશો ત્યાં લારીએ લોકો એ ઉભા હોય છે, બહારનું ખાતા હોય છે. જો વ્રતના નિયમો પાળશું તો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. એટલે કે જો વ્રતમાં આપણે એકટાણા કરશું, આ પરસોત્તમ મહિનો છે એમાં બધા એકટાણા કરે છે, લસણ ડુંગળી ન ખાય, તો લસણ ડુંગળી તમે મહિનો નહીં ખાવ તો તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલા માટે વ્રતને ને સ્વાસ્થ્યને ઘણું બધું સારું સંતુલન છે. કારણ કે વ્રત, ઉપવાસ, એકટાણા એ શેની માટે છે? અઠવાડિયામાં એકવાર તમે મોડું ખાશો તો એ તમારું વ્રત કહેવાશે. અને કાં ઉપવાસ કરશો, આયુર્વેદમાં કહે છે કે તમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો તો તમને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અથવા તમે મોડું ખાવ કે આ નિયમ રાખો કે અઠવાડિયામાં એક દિવસ મારે નથી ખાવું, મોડું ખાઈશ, તો એ તમારું એક જાતનું વ્રત જ છે. અને એનાથી સ્વાસ્થ્યનો સુધારો થશે તમારે.
1: વાહ, ખૂબ સરસ. ઘણા બધા વ્રતો વિશેની અવનવી વાતો સોનલબેન તમારી પાસેથી અમને જાણવા મળી. આમ તો વ્રત વિશે બધી બહેનો જાણતી જ હોય છે, પણ એક સાથે બેસીને આટલા બધા વ્રતો વિશેની માહિતી મેળવવી એ ખરેખર એક આનંદભરી વાત છે. તો કાર્યક્રમમાં હાજર રહી અને વ્રતોની આવી સરસ વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વ્રતો એ વિશે સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. ખરેખર જો આમાંથી યથાશક્તિ વ્રતો કરવામાં આવે તો આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું થાય જ છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી ઉન્નતિ થાય છે. તો ચાલો આવું જ એક એકાદશી પર્વનું ભજન આપણે આ નિમિત્તે સાંભળીએ.

આ ભક્તિભાવપૂર્ણ ભજન આપને ચોક્કસ પસંદ પડ્યું હશે. તો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો આ સાથે જ કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

જીતેન્દ્ર મુંધવાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી નિરંજન યાજ્ઞિકની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત, 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ત્રણેય ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારની તકો ઊભી કરવાના પગલાં પર ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચાઓમાં શાસન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ભાગીદારી સહિતના મુખ્ય મુદ્દાઓના યોગ્ય અમલીકરણ માટે રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના જેવી પહેલો માત્ર ખેડૂતોની આવકને જ નહીં પણ કૃષિને સશક્ત બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ખેતી અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે ખૂબ જ ઓછા વ્યાજદરે સરળ લોન પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકારની સીડ ટુ માર્કેટ પહેલ પાકના વાજબી ભાવો સુનિશ્ચિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે.

0: મોદીએ કહ્યું છે કે સરકારે દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઊભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાળો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ 4 ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295 ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ અંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ફક્ત આકાશમાં ઉડતું વિમાન નથી, તે એરોસ્પેસ ઉત્પાદનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, ભારતીય વાયુસેના અને તમામ ઇજનેરો, ટેકનિશિયનો અને કામદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી. ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદના વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો.
1: ભારત કા માનના હૈ કે યે દૌર યુદ્ધ કા નહીં હૈ ઓર સંઘર્ષો કા એકમાત્ર સમાધાન બાતચીત તથા કૂટનીતિ હૈ. જબ બાત આર્થિક જોખિમો કી આતી હૈ તો ઇસસે નિપટને કા તરીકા મજબૂત આપૂર્તિ શૃંખલા ઓર અધિક વિવિધતા હૈ ઓર યે સુનિશ્ચિત કરના આવશ્યક હૈ કે સમુદ્રી વ્યાપાર મે કોઈ રુકાવટ ના આયે. સાથ હી આતંકવાદ કે મામલે મે દુનિયા કો શૂન્ય સહિષ્ણુતા કી નીતિ પર સ્પષ્ટ રુખ અપનાના હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 2 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે અધિકારીઓને બચાવેલા ક્રૂ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું. તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઈ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 kW FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજન

0: જીતે કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોમાં સંદેશા વ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે. વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એસ્ટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે વર્લ્ડ કપ શરૂ થશે. ઉદઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી.
1: फीफा विश्व कप का यह अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीमें भाग ले रही हैं. पहले के संस्करणों में 32 टीमें शामिल होती थी. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. अन्य 45 टीमों ने 2 वर्ष लंबे क्वालिफाइंग अभियान के जरिए जगह बनाई है. टूर्नामेंट में 12 ग्रुप है. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष 2 टीमें सीधे नॉकआउट चरण में प्रवेश करेंगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मैं चिराग झा.
0: અમેરિકાએ ઈરાની લક્ષ્ય પર લશ્કરી હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે સ્વબચાવ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલ ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. ખોરાજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટે કેલિબ્રેશન સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરૂષોની પ્રતિમાની સાફસફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી.
1: સરકારને મજબૂત કરીને જન કલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. 5 જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનું આ અભિયાન છે. એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે.
0: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ઉનાઈ માતા મંદિરે, જ્યારે સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ કમિશનરથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સાંભળવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આદેશ કર્યો છે. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે

0: ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે. રાજ્યમાં એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમભંગ કરનાર 5,123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં નિયમભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારમાં નવો બ્રિજ બનશે, જેનાથી વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી 32 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે, જેનાથી 1100 પરિવારને લાભ મળશે તેમ શ્રી ડિંડોરે જણાવ્યું હતું.
1: અવર જવર માટેનું જે બ્રિજ નહોતો, રાજ્ય સરકાર મેની રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો અને કામ એનું ચાલુ થયું. આજે ના પ્રગતિ પથ અંતર્ગત અમે કામને આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે બે જેને તૈયાર કર્યા છે અમારા એજન્સી વાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા પછાત વિસ્તારમાં આ બેક વોટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માતબર રકમ લગભગ આપણા અંદાજિત જે છે 32 કરોડ જેટલી રકમ આ બ્રિજ માટે આપી છે.
0: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર નાની મોલડી નજીક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટેન્કર સહિત 2 વાહનો, 8,330 કિલો કેમિકલ, 2 મોબાઇલ સહિત કુલ 45,98,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર લિંક મોકલી આરોપીઓએ 4 અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 7,87,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા છે. જે અંગેની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક કરણ જોશી. રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે આગામી 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા અને ટોબર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જે અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતની આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચ તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સંબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. જૂન માસથી દરિયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી જ સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે. મત્સ્ય ઉદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઈ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઊભું થાય તેવી સંભાવના હોય છે, જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત કોઈપણ માછીમારો કે અન્ય કોઈ વ્યક્તિઓએ 23 જુલાઈ સુધી માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં જવા તેમજ કોઈપણ બોટની અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીની વિશેષ

0: વિશેષ ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત કૃષિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ ખેડૂતોને ખાતરનો પાકમાં જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ ખેડૂતોને માર્ગદર્શન આપતા ખેત બચાવો અભિયાન હેતુ જમીનના સ્વાસ્થ્ય સુધારણા માટે સઘન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીન ચકાસણી કરાવવી, ખાતરનો વધુ પડતો ઉપયોગ ઘટાડવો, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત પોષક તત્વો અને ઇનપુટ વ્યવસ્થાપનના વિષય પર ખેડૂતોને જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેમ કહ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ હતી, જેમાં માતૃ બાર મરણ, સંચારી રોગો, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્યમાન યોજનાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાઇપરટેન્શન જાગૃતિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ કમ્યુનિટી લેવલે હાઈ બ્લડ પ્રેશરના ગંભીર જોખમો સામે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા, નિયમિત કસરત કરવા, ખોરાકમાં મીઠા તેમજ તેલનો ઓછો ઉપયોગ કરવા, જંક ફૂડથી દૂર રહેવા અને દૈનિક જીવનમાં નિયમિત યોગા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે સઘન માર્ગદર્શન અને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર. લેખક કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ દલાલની.

કમલ ત્રિવેદી, નિશા ઉપાધ્યાય, હિતેશ પટેલને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે તેજલબેન જયંતિભાઈ પરમાર. જેઓ તારીખ 14/5/2026ના રોજ ગામ મોખડકા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 24 વર્ષ, શરીરે પાતળા માદાના છે, રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે મરૂન કલરનો ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 5 ફૂટ. પોલીસ અધિક્ષકની કચેરી એમ્બોબી શાખા ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે સાનિયાબેન રફીકભાઈ ઉસ્માનભાઈ કુરેશી, જેઓ તારીખ 6/5/2026ના રોજ ગરીબશાપીર માધવનગર એક તાલુકો સિહોર જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘઉંવર્ણા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે લાલ કલરનો ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી એમઓબી શાખા ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે અક્ષરભાઈ મનશરભાઈ પોપટભાઈ હિરાણી, જેઓ તારીખ 14/5/2026ના રોજ નોકરિયા સોસાયટી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 33 વર્ષ,

શરીરે પાતળા માથાના છે, રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે વાદળી કલરનું ટી શર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલું છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પતો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ mob-sbav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું અલકા યાજ્ઞિક અને સોનુ નિગમે ગાયેલા લકી ફિલ્મના ગીતથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફિલ્મ છે લો મેં આ ગયા, કલાકાર ઉદિત નારાયણ અને સાથીદારો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે

0: જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અને હવે સમજશો સુનિધિ ચૌહાણ અને સાથીઓએ ગાયેલું માં તુજે સલામ ફિલ્મનું ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો મેરે યાર કી શાદી હૈ ફિલ્મનું ગીત, જેને ગાયું છે આશા ભોસલેએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે લોકસંગીત.

0: ઓલા જીવન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમની શરૂઆત કરીશું ગોવિંદ રાજાએ ગાયેલી જેઠીરામની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગોવિંદ રાજાના કંઠમાં પ્રાચીન ભજનો હમણાં જ આપે સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો જ્યોત્સના કાપડી પાસેથી લોકગીતો.

જ્યોત્સના કાપડીએ ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં.

0: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાકા, તમને શરમ નથી આવતી આમ રસ્તા પર કચરો ફેંકતા?
3: શરમ લે, એમ શેની શરમ?
2: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
3: હા,
2: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
3: તે તો નાઈએ એટલે ધોયેલા કપડાં પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
2: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
3: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
4: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. સૌ પ્રથમ સાંભળશો આ વિજ્ઞાપન.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત.

0: મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: કાર્યક્રમની શરૂઆત કરીશું પંકજ ઉદાસે ગયેલી મદન ગોપાલ સિંહની રચનાથી.

0: અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: સાંભળી ગુલામ અલી અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલી પારંપરિક રચના.

0: ગુલામલી અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલી પારંપરિક રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. અને નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે 1 પણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી નહીં, ત્યારે ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. જીત્યા બાદ રાજેશ શુક્લએ પ્રતિક્રિયા આપી.
1: અમને જ્યારે આ તક મળી છે, તક આપવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન રવિનજી, શ્રી નરેન્દ્રભાઈ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
0: આજે વિજેતા થયેલા 4 ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વ્યાપક જનસંપર્ક પ્રવાસ યોજ્યો. આ અભિયાન અંતર્ગત તેમણે પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધ્યો તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાનીમાં પ્રગતિ પથ યાત્રા યોજાઈ. દરમિયાન શ્રી સોલંકીએ જિલ્લા રમતગમત સંકુલની મુલાકાત લીધી.
2: એકંદરે જે મોદી સાહેબના શાસન દરમિયાન જે આ નડિયાદ ખેડા જિલ્લાને જે મળેલી ભેટ છે, એને બધા જ સ્થાનોનો આજે એની મુલાકાત લેવાનો અવસર મળ્યો. આવો આપણે પણ જે મોદી સાહેબ જે એમના કાર્યકાળમાં કરેલા કાર્યો ને વધારે વધારે કેવી રીતે આગળ લઈ શકાય, એમાંથી પ્રેરણા લઈ સમાજ જીવનના કાર્યો હોય કે યુવાનોને રોજગારી આપવાના કાર્યો હોય, યુવાનોને પ્રેરણા આપવાના કાર્યો હોય કે આ વિસ્તારને જે ભવિષ્યમાં કાયા પલટ થવાની છે, આ બધા જ કામો થકી આ બધાની મુલાકાત લઈ અને એનો પણ અમને અવસર મળે છે.
0: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મોરબીના ગાંધીચોક ખાતે સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમા તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં વિકાસ કાર્યોની નેમ સાથે પ્રગતિપથ યાત્રા યોજાઈ. દરમિયાન સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓએ કેલિયા જૂથ સુધારણા, પાણી પુરવઠા યોજના અને રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મહેસાણા જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રા આજે મોઢેરા સૂર્યમંદિર ખાતે પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સૂર્યમંદિરના શિલ્પ સ્થાપત્યો અંગે જાણકારી મેળવી હતી. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ GIDC ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવશે. ગુજરાતની સ્પેસટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને MSME ટેકો આપવા માટે રચાયેલા અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલા ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી. ખોરજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટેની સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે IIT ગાંધીનગર ખાતે 3 આંતરશાખાકીય સંશોધન ક્લસ્ટરોની શરૂઆત કરી અને કેન્દ્રીય સાધન સામગ્રી સુવિધા, AI ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને નવીનીકરણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું. દરમિયાન સભાને સંબોધતા તેમણે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ડોક્ટર સિંહે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી કંપની માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત

જે એક નવો ઇતિહાસ રચાયો છે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 આજે વડોદરા ખાતેથી ઉડાન ભરી. C-295 એક આધુનિક બહુભૂમિકા ટેક્ટિકલ પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ વિશ્વભરના અનેક દેશોના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. આ વિમાન પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સંચાલન કરવા સક્ષમ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સૈનિકો અને લશ્કરી સાધનોના પરિવહન, કાર્ગો સપોર્ટ પૂરો પાડવા, દેખરેખ મિશન હાથ ધરવા અને માનવતાવાદી સહાય આપત્તિ રાહત પૂરી પાડવા માટે થાય છે.

0: સાધનોના પરિવહન, કાર્ગો સપોર્ટ પૂરો પાડવા, દેખરેખ મિશન હાથ ધરવા અને માનવતાવાદી સહાય આપત્તિ રાહત પૂરી પાડવા માટે થાય છે. વિમાને વડોદરા ખાતેથી ઉડાન ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. મુખ્યમંત્રી કાર્યાલય, AMC અને RSS કાર્યાલયને ગઈકાલે મળેલી બોમ્બની ધમકી મામલે અમદાવાદ સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસની તપાસમાં કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે સાયબર ગુના શાખાના ACP હાર્દિક માકડિયાએ વધુ માહિતી આપી.
1: अहमदाबाद में यस्टरडे में अहमदाबाद मेयर ऑफिस, RSS ऑफिस अहमदाबाद की TM ऑफिस में बॉम्ब से उड़ाने की धमकी वाला एक मेल मिला था, तो उनकी FIR अहमदाबाद साइबर क्राइम ने दाखिल करके आगे की इन्वेस्टिगेशन स्टार्ट करी है. और ये जो मेल जिस 3 जगहों पे मिला था वहाँ पे स्थानीय पुलिस की टीम के द्वारा जब तफ्तीश की गई थी तो वहाँ पे ऐसा कोई भी मटेरियल नहीं मिला. तो ये जो बॉम्ब थ्रेड मेल था, एक हॉक्स मेल था. ये जो बॉम्ब थ्रेड मेल है ये US में क्रिएट किया गया था और जो मेल जो सेंडर है उनके IP अभी हमें फ्रांस के मिले हैं, तो उस दिशा में आगे हम इन्वेस्टिगेशन कर रहे हैं.
0: અમદાવાદ મહાનગરપાલિકા આગામી ચોમાસાની ઋતુ માટે સુસજ્જ છે. શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંચાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ 24 કલાક કાર્યરત રહે તેવી વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. તે અંતર્ગત વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો 90-990-10-718 અથવા 90-990-35-920 તેમજ 79-26-58-25-20 અને 79-26-58-25-30 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત 99-783-55-303 આ નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકશે અથવા માહિતી મેળવી શકશે. અમરેલીના લાલાવદરમાં 3 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. પોલીસ હેડક્વાર્ટરમાં નિર્માણ પામનાર અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલમાં આધુનિક ક્રિકેટ મેદાન, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, પિક્કલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ વગેરે જેવા આધુનિક સુવિધાઓને વિકસાવવામાં આવશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ જણાવ્યું કે રમતગમત એ જીવનનો અભિન્ન ભાગ છે અને તે માટે અમરેલીના યુવાનોને રાજ્યકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બેંગલુરુમાં યોજાયેલી નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા છે. હિંમતનગરના પ્રતાપગઢ ગામના આ તરવૈયાએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકની હેટ્રિક સર્જી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સબ જુનિયરની એસેટ કેટેગરીમાં તેણે 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં માત્ર 1 મિનિટ અને 55.56 સેકન્ડના શ્રેષ્ઠ સમય સાથે સુવર્ણપદક જીતી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાને 54.07 સેકન્ડમાં પૂર્ણ કરી રજત ચંદ્રક હાંસલ કર્યો. 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં પણ તેણે 1 મિનિટ અને 2.78 સેકન્ડ ના સમય સાથે વધુ એક રજત ચંદ્રક જીત્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અને નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
2: મિત્રો, ગામને ચોરે ભેગા થઈએ એટલે ગામડાની ગ્રામજનોની જ વાત મોટે ભાગે થતી હોય છે. તેમાં પણ ખેતીવાડી અને પશુપાલનની પણ વાત થાય, સાથે સાથે આરોગ્યની પણ વાત થાય. હવે આરોગ્યની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે મનુષ્યના આરોગ્યની વાત કરતા હોઈએ છીએ, અને આરોગ્ય એ ખૂબ જ મહત્વનું છે. જે રીતે મનુષ્યનું એટલે કે માણસનું આરોગ્ય જરૂરી છે, એટલું જ આપણા મહામૂલા પશુધનનું આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. આ વાત તો થઈ આપણા આજના કાર્યક્રમની, જે આપણે કરીશું ભજન ભાવ કર્યા પછી. પણ ચોરાની શરૂઆત કરશું આ ભજનથી, તો સાંભળીએ આ ભજન.

ભજન આપણે સાંભળ્યું, આપણા શ્રોતા મિત્રોની પસંદગી પૂરી થઈ હશે, અને અગાઉ વાત કરી તે પ્રમાણે આજે વાત કરશું આપણા મહામૂલા પશુધનની. પશુધન રાખવું, એનું પાલન કરવું, પોષણ કરવું અને સારું દૂધ ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે પશુઓનું આરોગ્ય જાળવવા માટે એને નિયમિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ અને સમયાંતરે રસીઓ પણ મુકાવી જોઈએ. સાથે સાથે જ્યારે માંદગી આવે તો તેનો ઉપચાર પણ સમયસર કરવો જોઈએ, જેથી પશુ સ્વસ્થ રહે છે, તેનું આરોગ્ય જળવાય છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે. પશુઓ રાખવાથી ખેડૂત ભાઈઓને બીજો પણ ફાયદો થાય છે, જેમ કે છાણિયું ખાતર પણ મળે છે. એટલે કે પશુધન હોય આપણા પાસે, પાલતુ પ્રાણીઓ હોય, તો તે બહુવિધ રીતે ઉપયોગી છે. તો આજે વાત કરીશું અગમચેતીના પગલાં લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિશેની ઉપયોગી એવી માહિતી. તો આવો સાંભળીએ. આપણા પાલતુ પશુ એ આપણું ધન છે. જન્મ પછી વાછરડું સાજું સારું રહે અને વહેલામાં વહેલું ઉત્પાદન આપતું થાય તે પશુપાલકના હિતમાં છે. તેથી જન્મ બાદ બચ્ચાની યોગ્ય માવજત, સમતોલ ખોરાક, સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વનું છે. આ જ રીતે ઉત્પાદક અને બિન ઉત્પાદક નાના કે મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકે. આવું કરવું તે આપણા હાથમાં છે. આના માટે અલગથી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી, માત્ર જરૂર છે સમય પાલનની. પશુઓને સાજા રાખવાના પગલાંની વાત કરીએ તો પૂરતો સમતોલ આહાર એ પશુ માટે ખૂબ જ જરૂરી છે. બધા જ પાલતુ પશુને ખોરાક ખાવાની મર્યાદા હોય છે, તેમ છતાં ગાય ભેંસ વર્ગના પશુ તેના વજનના 2.5% જેટલો સૂકો અથવા 10% જેટલો લીલો ઘાસચારો ખાઈ શકે છે. એટલે કે 100 કિલોની વાછરડી કે પાડી દિવસમાં 2.5 કિલો સૂકું ઘાસ અથવા 10 કિલો લીલું ઘાસ ખાઈ શકે છે. આનાથી ઓછું આપવાથી પશુ ભૂખ્યું રહે અને તેની આડઅસર રૂપે વૃદ્ધિ ઘટે, મોડું ગાભણ થાય અને પોષણના અભાવે બીમારી આવે છે. આવું ન થાય તે માટે બધા જ પશુને તેની જરૂરિયાતનું લીલું સૂકું ઘાસ અને ખાંડદાણ આપવાથી પશુની તંદુરસ્તી જળવાય છે અને ઉત્પાદન યોગ્ય માત્રામાં આપી શકે છે. પુખ્ત ઉંમરની ગાય ભેંસ એકલું સૂકું ઘાસ 9 થી 11 કિલો અથવા માત્ર લીલું ઘાસ 35 થી 45 કિલો સુધી ખાઈ શકે છે. આનાથી વધારે આપતા ઘાસનો બગાડ થાય છે. ખવડાવવામાં આવતું ઘાસ પશુ બગાડે નહીં તે માટે ઘાસના ટુકડા કરીને ખવડાવવું ફાયદાકારક છે. ખાંડદાણ પશુ જે દૂધ આપે તેના 50% જેટલું ખવડાવવાની ભલામણ છે. 7 માસની ગાભણ અને દૂધ ન આપતી માદાને દૈનિક 2 થી 3 કિલો સમતોલ દાણ ખવડાવવું જરૂરી છે. તેનાથી બચ્ચું તંદુરસ્ત મળશે, પશુ તાજું અને હૃષ્ટપુષ્ટ થશે અને બીજા વેતરે દૂધ પૂરતી માત્રામાં આપી શકે છે. ગર્ભાવસ્થામાં પશુને સમતોલ દાણ મળશે તો વિયાણ પછી દૂધનો તાવ એટલે કે

સુવા રોગ થતો અટકાવી શકાય છે. પશુના ઘાસદાણમાં માટી ધૂળ ન હોય તે ખાસ જોવું. માટીવાળું ઘાસ ખાવાથી પશુને ઝાડા થાય છે. હવે વાત કરીશું તાજું અને સ્વચ્છ પાણીની. પશુને ખોરાક દ્વારા મળતા પોષક તત્વોમાં સૌથી મહત્વનું પોષક તત્વ એ પાણી છે. પશુ શરીરમાં 70% જેટલું પાણી, લીલા ઘાસમાં 80% પાણી અને સૂકા ઘાસમાં 10% જેટલું પાણી હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ગરમી ઠંડી, ખોરાકના પાચન, દૂધ ઉત્પાદન અને પશુની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35 થી 70 લીટર જેટલું પાણી પીવા માટે જોઈએ છે. પશુને માત્ર સૂકું ઘાસ ખાવા મળે, પશુ દૂધ આપતું હોય, વાતાવરણમાં 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી હોય તો પશુને પીવા માટે 60 થી 70 લીટર જેટલા પાણીની જરૂર પડે છે. વાતાવરણમાં ગરમી ઓછી, શિયાળા અને ચોમાસાની ઋતુમાં માત્ર લીલું ઘાસ ખાવા મળે તો પુખ્ત ઉંમરનું પશુ 35 લીટર જેટલું જ પાણી પીવે છે. આ બધું પાણી એક સાથે પશુ પી શકતું નથી, પરંતુ 24 કલાક દરમિયાન 3 થી 5 વખત પીવે છે. માટે પશુ રહેઠાણમાં અથવા પશુ ખીલે પાણી મળે તે ખાસ જરૂરી છે. આ પાણી પશુને તાજું અને સ્વચ્છ મળે તે ખૂબ જ જરૂરી છે. ખાડા ખાબોચિયાનું, બંધિયાર હવાળાનું, સાફ કર્યા વિનાનું પાણીથી પશુને પેટમાં કૃમિ પડે છે, જેનાથી પશુ દુબળું બને છે, દૂધ ઓછું આપે છે અને ક્યારેક ઝાડાની બીમારી થવાની શક્યતા રહે છે. તેથી પશુના પાણીની હવાડી અથવા કુંડી દર અઠવાડિયે ઘસીને સાફ કરવી અને અંદરના ભાગમાં ચૂનો કરવાથી પાણીમાં રહેલા નુકસાનકારક જંતુ નાશ પામશે અને પશુને ચૂનાવાળું પાણી મળતા તંદુરસ્તી સારી રહેશે. ચૂના કેલ્શિયમયુક્ત પાણી મળતા પશુને થતી કેટલીક બીમારી આવતી અટકે છે. હવે વાત કરીશું દરેક પશુને દર મહિને કૃમિનાશક દવા પીવડાવવાની. ગામડામાં પશુને ગમાણ વિના ખુલ્લી જગ્યામાં ખીલે ફિટ કરી ખીલની બાજુમાં ઘાસ રાખી ખવડાવાય છે, જેથી ઘાસ સાથે માટી આવવાની શક્યતા રહે છે. છાણ મૂત્રવાળી માટીમાં કૃમિ હોઈ શકે. વળી હવાડાના પાણીને નિરખીને જોતા ખ્યાલ આવે છે કે તેમાં પૂંછડીવાળા પોરા પૂરા તરતા જોવા મળે છે. આવું પાણી પીવાથી પશુના પેટમાં કૃમિ થાય છે. એક સંશોધન પ્રમાણે પશુને થતા 40% રોગ બીમારી આ કૃમિ પરોપજીવીથી થાય છે. આવું ન થાય તે માટે બધા જ પશુને દર 3 માસે કૃમિનાશક દવા પ્રવાહી અથવા ટીકડી ખવડાવવી ફાયદાકારક છે. આ દવા નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે અથવા નજીવી કિંમતે મળે છે. ડેરીના પશુ ચિકિત્સાલયમાં વિના મૂલ્યે મળે છે. આપણે 3 માસના અંતરે આ દવા આપતા રહીએ તો પશુની તંદુરસ્તી જળવાશે, વાછરૂની વૃદ્ધિ સારી થશે, ઝાડાની બીમારી ઘટશે અને ઉત્પાદક પશુ એક ધારું ઉત્પાદન આપી શકશે. હવે વાત કરીશું સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવાની. ઘરમાં કે ગામમાં વરસાદનું પાણી ન ઘૂસે તે માટે પાડો બાંધવો પડે છે. તે જ રીતે પશુને થતા જીવાણુ, વિષાણુ, ફૂગ અને પરોપજીવીથી થતા રોગ અટકાવવા માટે બધા જ પશુને સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવી જરૂરી છે. આ રસી રોગ આવતા પહેલાં જ 2 માસ અગાઉ મુકાવવાથી કૃત્રિમ રીતે રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે. આ રસી એ ઝેરનું મારણ ઝેર અનુસાર દવા બનાવાય છે, જેને રસી કહે છે. આ રસી આપ્યા બાદ 15 દિવસ પછી પશુમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે અને 6 થી 11 માસ સુધી તેની અસર રહે છે. ખાસ કરીને બીમાર પશુને અને 8 માસથી વધુ ગાભણ માદાને રસી મુકાવવાની જરૂર નથી. ગ્રામ આગેવાન તરીકે ગ્રામ પંચાયત તરફથી અથવા દૂધ મંડળી તરફથી જિલ્લા પશુપાલન નિયામકશ્રીને પત્ર લખતા પશુધન નિરીક્ષક ગામમાં આવીને દરેક પશુને વિનામૂલ્યે રસી મૂકી આપે છે. ખાસ કરીને ચોમાસા પહેલાં ગળસૂંઢા રોગ, શિયાળા પહેલાં ખરવા મોવા રોગ સંકર પશુમાં થાય છે. થેલેરિયોસિસ જેવા રોગ સામેની પ્રતિકારક રસી અચૂક મુકાવવી જરૂરી છે. આ રસી ડેરીના ડોક્ટરો વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મૂકી આપે છે. પશુ માલિક તરીકે આપણે આ રસીઓ યોગ્ય સમયાંતરે
અપાવતા રહેવું જરૂરી છે।

કેટલાક પશુપાલકો અમારું પશુ સાજું સારું છે તેમ માની રસી મુકાવતા નથી, તે ભૂલ ભરેલું છે. માટે બધા જ પશુને રસી મુકાવવી જરૂરી છે, તે પછી ઉત્પાદક હોય કે બિન ઉત્પાદક. આ રોગો ચેપી હોવાથી બીજાને ન થાય તે માટે દરેક પશુને રોગપ્રતિકારક રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે. વર્ષમાં 3-1 વખત વંધ્યત્વ સારવાર કેમ્પ યોજવો, એના વિશેની વાત કરીશું. હવે એક સર્વે પ્રમાણે ગામના કુલ પશુમાંથી માત્ર 15-25% જ દૂધ ઉત્પાદન આપે છે. બાકીના ઉછરતા પાકળ, વરોળ અને બિન ઉત્પાદક હોય છે. આવા પશુની સારવાર કરી તંદુરસ્તી સુધારી શકાય છે અને ગાભણ ન થતા હોય તેવા પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવી શકાય છે. આના માટે ગામની દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયત તરફથી જિલ્લાની ડેરી અથવા તાલુકા પશુ ચિકિત્સકને પત્રથી જાણ કરતા એક જ દિવસ ગામના બધા પશુ માટે વિનામૂલ્યે સારવાર થઈ શકે છે. આનાથી પશુની તંદુરસ્તીમાં સુધારો અને વિયાણમાં વધારો કરી શકાય છે. આવા વંધ્ય પશુ સારવાર કેમ્પમાં રાજ્ય સરકાર અને ડેરી વિનામૂલ્યે સારવાર અને દવા આપે છે, જેનો લાભ ગામના દરેક પશુપાલકોએ અવારનવાર લેવો જોઈએ. એક વખત બિન ઉત્પાદક અને ગાભણ ન થતા પશુને સારવાર અપાવવાથી પરિણામ ન પણ મળે તેથી આવા કેમ્પો 2-3 માસના ગાળે યોજવા જરૂરી છે, જેના માટે ખેડૂતે ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવવું જરૂરી છે. હવે વાત કરીશું સાવચેતીના પગલાની. પશુને અતિશય ગરમી, ઠંડી, વરસાદી ઝાપટોથી રક્ષણ આપવું જોઈએ. પાકેલા અને બીજવાળા નિંદામણ પશુને ખવડાવવાથી ક્યારેક ઝાડાની બીમારી થાય છે. દાખલા તરીકે ચીલ નામનું નિંદામણ બીજવાળું થયા પછી ખવડાવતા પશુને ઝાડા થઈ શકે છે. દબાયેલું, બટાયેલું કે સડેલ ઘાસ ખવડાવવું સારું નથી. નિગલ ડુંડી આવ્યા પહેલા લીલી જુવારનું ઘાસ ખવડાવવું નહીં. એકલું રજકાનું લીલું ઘાસ વધુ જથ્થામાં ખવડાવવાથી આફરાની બીમારી થાય છે. ઈતરડી, બગાઈ, જુવા, મચ્છર વગેરેના ત્રાસથી પશુને બચાવવા જરૂરી છે. આના માટે રહેઠાણની સ્વચ્છતા જરૂરી છે. આમ આપણા પાલતુ પશુઓને સાજા રાખી શકાય છે આપણી અગમચેતીના પગલા દ્વારા, જેથી પશુઓ સાજા અને સ્વસ્થ રહેશે અને દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળશે. સરવાળે પશુપાલક ભાઈઓને જ આમાંથી ફાયદો થશે. અગમચેતીના પગલાં લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિષય પર ઉપયોગી અને મહત્વની માહિતી આપણે સાંભળી આપણા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ હશે તેવી આશા રાખીએ છીએ. અને હવે જે કાર્યક્રમમાં સમય બચ્યો છે તેમાં સાંભળીશું એક ગીત.

અને આ ગીત સાથે આજના કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો લેશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્હી

0: માં આંતર મંત્રીસ્તરીય મીડિયા બ્રીફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શિપિંગ પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે.
1: हम अपने नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उपप्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके.
0: ગલ્ફ ડિવિઝનના અધિક સચિવ અસીમાર મહાજને જણાવ્યું કે આ મહિનાની 8 તારીખે 24 ભારતીય ક્રૂ સભ્યોને લઈને જતા જહાજ એમટી મેરીવેક્સને ઓમાનના દરિયાકાંઠે નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પાછા ફરવાની અપેક્ષા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો સાથે જોડાયેલી તાજેતરની ઘટના ઉપર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે મંત્રાલય મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં

બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભલે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોય, ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધે છે, તેમ તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામૂહિક જવાબદારી વધે છે. શ્રી મોદીએ રાજ્યો વચ્ચે સહયોગ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન માટે હાકલ કરી. તેમણે કહ્યું કે નીતિ આયોગ આ સહયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વિચારોનું યોગ્ય આદાન પ્રદાન થઈ શકે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવી શકાય. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવાના પગલાઓની ચર્ચા થઈ રહી છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નીતિ આયોગ એ ભારતને તેના મૂળથી મજબૂત બનાવતી મુખ્ય સંસ્થા છે, જે વિકાસના દરેક પાસામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે આપણા દેશને તૈયાર કરવાના સરકારના વિઝનને અમલમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત ફક્ત સ્પર્ધા જ કરતું નથી, પરંતુ દરેક મુખ્ય અર્થતંત્રને પાછળ છોડી દે છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ 2047માં વિકાસ ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ સિંગાપોરના રાષ્ટ્રપતિ લોરેન્સ વોંગ અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સંદેશાઓ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા અને ભારત સિંગાપોર સંબંધોને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી લક્સનનો તેમની શુભકામનાઓ બદલ આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ આ ભાગીદારીને વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ શ્રી કિશિદાનો તેમની શુભકામનાઓ બદલ આભાર માન્યો અને જાપાન ભારત એસોસિએશનના પ્રમુખ પદ સંભાળવા બદલ તેમનો અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને ગુયાનાના લોકોના હિતમાં સતત સહયોગની રાહ જુએ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને લાંબો કાર્યકાળ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દિવ્યાંગ વિશ્વકર્મા કારીગરો માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ OSOP પહેલ લાગુ કરવામાં આવી છે, જેનો હેતુ દિવ્યાંગ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદગીના રેલવે સ્ટેશનો પર ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે ખાસ છૂટક ભાવની દુકાનો સ્થાપિત કરવામાં આવી છે. ભારતે માલદીવ સરકારને 20,000 ઓરી રસીના ડોઝ અને આશરે 3 ટન તબીબી પુરવઠો મોકલ્યો છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય માલદીવમાં રસીકરણ વ્યાપને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહાય માલદીવમાં ઓરીના વધતા કેસોનો સામનો કરવામાં મદદ કરશે અને સરકારના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે માલદીવ ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર માટેના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધાઓની શ્રેણીનું ઉદ્ઘાટન કર્યા પછી સભાને સંબોધતા ડોક્ટર સિંહે ભાર મૂક્યો કે સરકાર વ્યૂહાત્મક નીતિ સુધારા દ્વારા હાઈટેક ડોમેન્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. તેમણે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ ભારતના યુપીઆઈ અને નેપાળના રાષ્ટ્રીય ચૂકવણી ઇન્ટરફેસ NPIને સીધી રીતે જોડશે.

0: છે. આ એકીકરણ બંને દેશોના નાગરિકોને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા સરળતાથી, સુરક્ષિત રીતે અને તાત્કાલિક નાણાંની લેવડ દેવડ કરવા સક્ષમ બનાવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના રામગઢમાં જયપુરમાં ઓલ ઇન્ડિયા કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર પ્રણાલીઓને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.
1: नए तरीके से सोचे आकाशवाणी के बारे में. हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे. जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है उस प्लेटफॉर्म को यूज करें. लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए. अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करें. आपको पूरा फ्रीडम है, जो आप कहोगे वो પોલિસી બનેગી. પોલિસી બનાને વાલે આપ, ઇમ્પ્લિમેન્ટ કરને વાલે આપ.
0: ઉત્તર ઓમાનના શિનાસ બંદર નજીક એક વાણિજ્યિક ટેન્કરમાં આગ લાગવાથી દરિયાઈ કટોકટી સર્જાઈ છે. છેલ્લા 72 કલાકમાં ઓમાનના દરિયામાં ભારતીય ક્રૂઝ સાથે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી ઘટના છે. મસ્કતમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે તેમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટના વિશે માહિતી મળી છે. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ રાઉન્ડ ઓફ 16માં દેશબંધુ ઇશારાની બરુહાને 22-20, 21-12થી હરાવી તેનો આગામી મુકાબલો ચેન સુયુ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉસ્તાદ રાશિદ ખાને ગાયેલી આ રચનાથી. ફિલ્મ છે જબ વી મેટ.

અને હવે સાંભળશો કવિતા કૃષ્ણમૂર્તિ, મોહમ્મદ સલામત, ડોમિનિક તથા સાથીઓએ ગાયેલું હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું કૌમુદી મુનશીએ ગાયેલી રાજેન્દ્ર શાહની રચનાથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા

0: વિશ્વની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શબ્દો છે કાંતિ અશોકના, કલાકાર ઉષા ખન્ના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી

0: મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો સરોજ ગુંદાણીના કંઠમાં પિનાકીન ઠાકોરની રચના.

0: ना एक बार और।
1: दिल की उमंग है जवां, रंग में डूबा है समां।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત આજના અંકમાં આપણે સાંભળીશું અંગદાન ક્ષેત્રે નવી ક્રાંતિ અને નવી ગતિ અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને આકાશવાણી અમદાવાદના પ્રતિલિપિ સંપાદક કરણ સમ્રાટ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના વિશેષ અંકમાં આપનું સ્વાગત છે. એનડીએ સરકારના સફળ 12 વર્ષ નિમિત્તે આયોજિત વિશેષ શ્રેણી અંતર્ગત આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો જ માનવતા અને કોઈકના નવજીવન સાથે જોડાયેલો છે. આજનો આપણો આ વિશેષ અંક છે અંગદાન ક્ષેત્રે નવી ક્રાંતિ અને નવી ગતિ. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં અંગદાન પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે અને હજારો લોકોને નવજીવન મળ્યું છે. આ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય પર સત્તાવાર તેમજ વિસ્તૃત માહિતી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ જોડાયા છે અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સર. ડોક્ટર રાકેશ જોશી સર, આકાશવાણી પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ વેરી મચ
0: સર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સફળ વર્ષો દરમિયાન અંગદાન ઝુંબેશને કેટલો મોટો વેગ મળ્યો છે?
1: એટલે તમારી વાત સાચી છે. મોદી સાહેબે એમની મન કી બાતમાં 3-1 વખત ઉલ્લેખ કર્યો છે કે અંગદાન કરવું જોઈએ અને જે લોકોની સક્સેસ સ્ટોરી

0: હતી એના વિશે પણ એને એમને સાહેબે એમાં વાત કરેલી. હકીકતમાં જોઈએ ને તો લાખો કિડનીની જરૂર છે, હજારો મળે છે, હજારો લીવરની જરૂર છે, ત્યાં જો જ 700-800 મળે છે. એટલે કે જે લોકો ઓર્ગન પ્રત્યારોપણ માટેના વેઇટિંગ લિસ્ટમાં છે, એક તરફે આપણે એવું કહીશું કે મૃત્યુના દ્વારે ઉભા છે. જો આવા વ્યક્તિને અંગદાન મળે તો એનું જીવન પાછું, એટલે કે નવજીવન એને મળતું હોય છે અને પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે છે. અને માત્ર પેશન્ટ નહીં પરંતુ આખા પરિવાર અને એના મિત્ર વર્તુળમાં એક ખુશીનું વાતાવરણ પાછું આવે છે. મોદી સાહેબના મન કી વાતમાં કહેવાના લીધે અંગદાન પ્રક્રિયા ખૂબ ઝડપથી વધી રહી છે, એની અવેરનેસ ફેલાઈ રહી છે. અને આપણે જો ગુજરાતની જ વાત કરશું તો ખૂણે ખૂણેથી અલગ અલગ જગ્યાએથી અંગદાન થવા લાગ્યા છે, જે એક મોટી સફળતા છે.
1: જી સર. સર, છેલ્લા 6 વર્ષમાં 240 દાતાઓ થકી 1032 અંગો અને પેશીઓનું દાન, આ માત્ર એક આંકડો નથી પરંતુ અનેક પરિવારો માટે નવજીવન છે. સિવિલ હોસ્પિટલ દેશમાં અગ્રેસર બની છે ત્યારે આ સફળ સફરની શરૂઆત અને અત્યાર સુધીના અનુભવ વિશે અમારા શ્રોતાઓને શું કહેશો?
2: એટલે આપની વાત સાચી છે. અત્યારે હું કહીશ કે 241 અંગદાન થયા છે. સૌથી પ્રથમ જે અંગદાન થયેલું ને એ 27 ડિસેમ્બર 2020 થયેલું. એટલે આ 5.5 વર્ષના ગાળામાં અમારી ટીમે રાત દિવસ મહેનત કરી અને એક એક મંત્ર સાથે કે અંગદાન એ જ મહાદાન, એ થીમ ઉપર કામ કરી અને અત્યાર સુધીમાં 241 અંગદાન થયા. અને આ 241 અંગદાન થકી 1037 અંગો તથા પેશીઓનું દાન માત્ર સિવિલ હોસ્પિટલથી ગયું છે. 137 અંગોની જો વાત કરીશ તો એની અંદર 797 અંગો, 194 ચક્ષુદાન અને 45 ત્વચાદાન એટલે કે સ્કીન ડોનેશન થયા છે. આ 797 જે અંગો છે એની જો વિસ્તૃત વાત કરશું તો 445 કિડની, 215 લીવર, 76 હૃદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 6 હાથ, 2 નાનું આંતરડું ના દાન એમાં સમાવેશ થાય છે. એટલે કે માત્ર 5.5 વર્ષના ગાળામાં સિવિલ હોસ્પિટલની ટીમે ભગીરથ કાર્ય કરી અને એવું કહીશું કે આ ઇન્ડિયામાં સૌથી વધારે અંગદાન કરનારી હોસ્પિટલ તરીકે નામના મેળવી છે.
1: જી સર. અંગદાનને લઈને આપણા સમાજમાં ભૂતકાળમાં ઘણી ગેરમાન્યતાઓ અને ડર જોવા મળતો હતો. સિવિલ હોસ્પિટલે લોકોની આ માનસિકતા બદલવામાં કેવી રીતે સફળતા મેળવી? આજે લોકો સામે ચાલીને અંગદાન માટે આગળ આવે છે, તે બદલાવ તમે સર કેવી રીતે જુઓ છો?
2: એટલે બદલાવમાં તો ઘણા બધા એનજીઓ, એટલે હું એમ હંમેશા માનું છું કે અંગદાન એટલે કે ઓર્ગન દાનમાં આપવું, એ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું કોઈ વ્યક્તિમાં, અને એની સાથે મીડિયા અને એનજીઓ જેવા લોકો, એટલે આ ઇમ્પોર્ટન્ટ 3 પિલર છે. એક રિટ્રાઇવલ હોસ્પિટલ, એક ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ અને મીડિયા અને એનજીઓસ, જે લોકો સુધી આ માધ્યમ, લોકો સુધી આ મેસેજ પહોંચાડે છે કે અંગદાન કરી શકાય. ઘણા બધા લોકોને ખબર નહોતી. પહેલાં મને યાદ છે કે ઇવન ડૉક્ટર્સ લેવલે અને હેલ્થકેર વર્કર લેવલે પણ એટલી જોઈએ એટલી જાણતા કે એમની અવેરનેસ નહોતી કે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે બ્રેઇન ડેડ કરી શકીએ છીએ ત્યારે એના અંગોનું દાન થઈ શકે. આપણા સૌના માટે માન્યતા માત્ર એવી હતી કે હૃદય ધબકતું બંધ થાય એને જ મૃત્યુ કહેવાય, જ્યારે સાયન્સની દ્રષ્ટિએ મગજ કામ કરતું બંધ થાય એને બ્રેઇન ડેડ કહેવાય, અને મગજ કામ કરતું બંધ થાય, હૃદય ધબકતું બંધ થાય એના બે વચ્ચેનો જે પીરિયડ છે એની અંદર અંગદાન થઈ શકે. એટલે એ પ્રમાણે જે કામ ચાલુ કર્યું, જેને મીડિયા થકી, એનજીઓ થકી ગામડે ગામડે સુધી પહોંચાડ્યા અને પછી એ અંગદાનમાં વૃદ્ધિ જોવા મળી અથવા વધારે લોકો એમાં જોડાતા ગયા. હજુ પણ એટલી બધી ગેરમાન્યતાઓ છે, એવું નથી કે જેટલા જ બ્રેન્ડેડ ડિક્લેર થાય છે બધા જ લોકો અંગોનું દાન કરે છે. હું એમ કહીશ કે અમારો જે રેશિયો છે એ 48-50% છે. 50% કન્સેન્ટ તો બ્રેન્ડેડ ડિક્લેર કર્યા પછી હજુ પણ નથી આવતી, અને એમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અમુક કાસ્ટ બેઝ છે કે અમારી જ્ઞાતિમાં આવું ન થાય. અમુક લોકોની એવી માન્યતા છે કે જેટલા અંગો દાન કરશું તો નેક્સ્ટ જન્મ છે એટલા અંગો સિવાયનો થશે, જે શક્ય નથી. ઘણા લોકોને એ પ્રોસેસ ટ્રાન્સફરી પર ભરોસો નથી કે હું અંગોનું દાન કરીશ તો કોઈ વેચી દેશે, કોઈ એમ કે જાણીતા વ્યક્તિને આપી દેશે, અથવા કેવી રીતે આનું ફાળવણી થશે એના વિશે જ્ઞાન ના હોવાથી એમાં પણ એમને શંકા કુશંકાઓ હોય. એટલે આવી બધી ગેરમાન્યતાઓ હોય એના માટે થઈ, અને અમારી ટીમ સતત સગા સાથે સંપર્કમાં રહે છે, એને ટ્રાન્સપરન્ટ સિચ્યુએશન વિશે સમજાવે છે કે આમાં ઇનફેક્ટ સુપરિન્ટેન્ડન્ટને પોતાને જરૂર હોય ને તો પણ અંગ ન મળે.
1: જી.
2: એ અંગ એને જ મળે જે સૌથી વધારે બીમાર છે, એ અંગ એને જ મળે કે જેને સોટોની અંદર એટલે કે આપણા ગુજરાતની અંદર જે તે હોસ્પિટલમાં એને અંગોના પ્રત્યારોપણના વેઇટિંગ લિસ્ટમાં નામ લખાયું હોય, જેને સૌથી વધારે તકલીફ છે એનો નંબર ઉપર હોય, એટલે જે પ્રમાણે નંબર આવે એ જ પ્રમાણે અંગનું અંગ આપી શકાય.

0: કોઈ પણ ઓળખી તાને ના આપી શકાય, એ કોઈ પણ જાણીતા વ્યક્તિને ના આપી શકાય. માત્ર ને માત્ર એના વેઇટિંગ લિસ્ટમાં વ્યક્તિ હોય અને માત્ર ને માત્ર એ મેરિટમાં આગળ હોય ત્યારે જ એને અંગ એ મળતું હોય છે. એટલે એવી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. પરંતુ એક વાત આજે એટલી તો ચોક્કસ છે કે છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી અવેરનેસ ફેલાઈ છે. મને પોતાને ઘણા બધા અનુભવો છે કે ઘણી વાર રાત્રે મિડલ ઓફ ધ નાઇટ ફોન આવે કે સર, મારા ફેમિલીમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ કદાચ થોડાક સમયમાં થશે, શું અમે અંગદાન કરી શકીએ? એનો મતલબ અંગદાન શબ્દ માનસિક પટલ પર પહોંચ્યો છે. હજુ એ નથી ખબર કે કેવી રીતે કરી શકાય. બધાને એ નથી ખબર કે અંગદાન અને દેહદાનમાં ઘણો ડિફરન્સ છે. આખે આખું શરીર જ્યારે દાનમાં આપીએ એને દેહદાન કહેવાય. જ્યારે બ્રેઇનડેડ અવસ્થા અને હૃદય ધબકતું હોય, વેન્ટિલેટર અને દવાઓથી બાકીનું સર્ક્યુલેશન આપણે ચાલુ રાખી શકીએ, બ્રેઇન ડેડ ડિક્લેર થાય અને ડેથ ન થાય એ વચ્ચેના પીરિયડમાં જે અંગો દાન કરીએ છીએ એને અંગદાન કહેવાય. ચક્ષુદાન અને ત્વચાદાન વિશે કદાચ ચક્ષુદાન વિશે તો કોમનલી બધાને હવે ખબર છે. ધીરે ધીરે ત્વચાદાનમાં પણ અવેરનેસ થઈ રહી છે. એટલે આ બધા જ અંગો અને પેશીઓ એવા છે કે જો કોઈ એક પરિવાર આનો પોઝિટિવ નિર્ણય લે, જ્યારે આપણે નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિના ઘરની અંદર એમનું કોઈ પણ સ્વજન ક્યારે બ્રેઇનડેડ થાય, પરંતુ બ્રેઇન સર્જરી, રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે કોઈ પણ લેવલે બ્રેઇન હેમરેજ, કોઈ પણ કારણથી જો વ્યક્તિ બ્રેઇનડેડ થાય છે તો એ મેડિકલ લેંગ્વેજમાં ઇરિવર્સિબલ સિચ્યુએશન છે. એ વ્યક્તિ ફરી ક્યારેય જીવિત નથી થવાનો. અને આનાથી મોટું દાન કોઈને હોઈ શકે જે એક વ્યક્તિ થકી 7-8 લોકોને નવજીવન આપે છે. માત્ર કલ્પના કરો કે જે ફેમિલીની અંદર એમના સગાને અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરાવવાનું હોય, અથવા એવું કહીશું કે સખત પીડ્યો હોય, પેટ ફૂલી ગયું હોય, પેટમાં પાણી ભરાયું હોય, આપણે નથી કહેતા હાથ પગ દોડી જેવા થઈ ગયા હોય, અને જોન્ડિસ હોય, સિરોસ્ટિકનું પેશન્ટ હોય, ફેલિયર હૃદય કે શ્વાસ એટલે ફેફસાનું ફેલિયર હોય, અતિશય શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર પડે, શ્વાસોશ્વાસ થાય, ઊભા થઈને ચાલી નાખે, આ બધી ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિ છે. જો આ વ્યક્તિને અંગ મળે છે તો એક નોર્મલ લાઈફ જીવી શકે છે. એટલા માટે જ એને મહાદાન કહેવાય છે કે જે વ્યક્તિ બ્રેઇનડેડ છે એ ફરી ક્યારેય ઊભા થવાના નથી, ફરી જીવિત થવાના નથી. અને જો આપણે નિર્ણય નથી લેતા તો આ બધા જ અમૂલ્ય અંગો એની એમ કહીશું ને કે લાસ્ટ રિચ્યુઅલમાં જતા રહેશે, શ્મશાનમાં જતા રહેશે, રાખ થઈ જશે અને કોઈને નવજીવન નહીં મળે. લાખો કિડનીની જરૂર છે ત્યાં જૂજ 1000 મળે છે, હજારો લિવરની જરૂર છે ત્યાં માંડ 700-800 મળે છે. હૃદય ફેફસા કોઈ જીવિત વ્યક્તિ ન આપી શકે. હાથની જ વાત કરું કે હાથના ડોનેશનથી તમે વિચાર કરો કે જે વ્યક્તિને બંને હાથ નથી, હોઈ શકે આપણો સોલ્જર હોય, આપણો મિલિટરી મેન હોય, જે લડતા લડતા એને હાથ ગુમાયા હોય, એને જ્યારે કોઈ ડોનેશનથી હાથ મળે છે તો પોતાની ક્રિયા કરી શકે છે. અને સાથે સાથે રક્ષાબંધનના દિવસે જ્યારે બહેન રાખડી બાંધે અને જ્યારે બહેન એવું કહે કે મેં આજે મારા ભાઈને રાખડી બાંધી, એ એક ફિલિંગ્સ, એક ફિલિંગ જ ડિફરન્ટ લેવલના છે. આ બધી વાતો છે જે અમને, અમારી ટીમને અને કદાચ ઇનફેક્ટ જે લોકો કામ કરી રહ્યા છે એ બધાને જે મોટિવેટ રાખે છે. અને એટલા માટે જ અંગદાનને મહાદાન કહેવામાં આવે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂરું નવજીવન આપે છે અને આ અંગો કોઈ રીતે મળી શકે નહીં.
1: જી સર. સર, જ્યારે કોઈ વ્યક્તિ, ખાસ કરીને કોઈ યુવાન બ્રેન્ડેડ જાહેર થાય ત્યારે પરિવાર પર આપ તૂટી પડે છે. દુઃખની એ કપરી ઘડીમાં સ્વજનો અંગદાન માટે સંમત કરવા એ ખૂબ જ સંવેદનશીલ બાબત છે. તમારી કાઉન્સેલિંગની ટીમ આ કામગીરી કેટલી સહાનુભૂતિથી પાર પાડે છે?
0: એટલે આપની વાત તદ્દન સાચી છે. અમારી સાથે એનજીઓ તરીકે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દેશમુખ દાદા જોડાયેલા છે. જ્યારે અંગદાનની પ્રવૃત્તિ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ 2020માં અને પછી મેઇનલી 2021માં, ત્યારે દાદા અમારી સાથે સંકળાયેલા હતા. અને સાથે સાથે અમારી ટીમ જે પેશન્ટ કેર સાથે સંકળાયેલી છે એવી એક ડેડિકેટેડ ટીમ છે જે કોન્સ્ટન્ટ પરિવાર સાથે વાતચીતમાં હોય છે. પરિવારને એમની દરેકે દરેક સિચ્યુએશન બતાવતા હોય છે, કેમ કે એમની તબિયત ગંભીર છે, એમની સાથે એક ટાઈપનો રેપો અને કોન્ફિડન્સ ક્રિએટ કરે કે જે કંઈ બી અમે કરી રહ્યા છીએ અમે એમનો રિસ્પોન્સ નથી આવી રહ્યો, એમનું બ્રેઇન રિકવર નથી થઈ રહ્યું અને સાયન્ટિફિક રસ્તા છે. બ્રેઇન ડેથ એમને એમ ડિક્લેર નથી કરી શકાતું. મેડિકલ લેંગ્વેજમાં એને એપનિયા ટેસ્ટ કહેવામાં આવે છે. અને એપનિયા ટેસ્ટ એડલ્ટમાં 18 વર્ષથી ઉપરની ઉંમર હોય એ વ્યક્તિમાં 6 કલાકના ડિફરન્સમાં 2 એપનિયા ટેસ્ટ કરવામાં આવે અને એ બંને ટેસ્ટ જો પોઝિટિવ હોય તો તમે એને બ્રેઇનડેડ કમિટી દ્વારા બ્રેઇનડેડ ડિક્લેર કરી શકો. અને બ્રેઇનડેડ ડિક્લેર કરો પછી એ વ્યક્તિ ફરી ક્યારેય જીવિત થવાના નથી. એટલે એ સાયન્ટિફિક રીતે મેડિકલી એવું કહી શકાય કે એ વ્યક્તિ મગજથી મૃત છે. હૃદય અને જે ફેફસા ચાલી રહ્યા છે, જે જે તમને બાકીના જે વેન્ટિલેટર પર જે પેરામીટર દેખાય છે, એ બધા દવા અને વેન્ટિલેટરના

0: હિસાબે દેખાય છે. આપણે જો કશું ઇન્ટરવીન નહીં કરીએ તો ધીરે ધીરે એમનું હૃદય પણ બંધ થશે. અને આ પીરિયડની અંદર એટલે એમ કે એમના સ્ટેપ બાય સ્ટેપ, કોઈ દિવસ કોઈ પણ સગા સાથે એવી રીતે વાત જ નથી કરવામાં આવતી કે તમારે અંગોનું દાન કરવું છે તો આપણે આગળ કામ કરીએ, એવું હોતું નથી. પેશન્ટને રિકવર કરવા માટે, એને સારું થાય એના માટે ટીમ રાત દિવસ કામ કરે, સઘન સારવાર આપે અને એમાં રિસ્પોન્સ ન મળે, બ્રેનની પરિસ્થિતિ એવી હોય કે રિકવર ન થાય એવી પરિસ્થિતિમાં બોડીના બાકીના બધા પેરામીટર જ્યારે નોર્મલ થાય ત્યારે આપણે આ ટેસ્ટ કરવામાં આવે છે. આખી જ જે પ્રોસેસ છે, ઘણી વાર એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આખી જ પ્રોસેસમાં અમારી ટીમ એમની સાથે હોય, સગા સાથે વાર્તાલાપમાં હોય, પછી જ્યારે બ્રેન ડેથની સિચ્યુએશન આવે ત્યારે પછી એમની સાથે વાત કરવામાં આવે છે કે આ બંને ટેસ્ટ હવે થઈ ગયા છે. અમારી દૃષ્ટિએ આ પાક્કું છે કે વ્યક્તિ બ્રેન્ડેડ છે, નિર્ણય આપે લેવાનો છે. કોઈ પણ જાતનું પ્રેશર, દબાણ, જ્યારે પણ સગા એમ કે તમે કાલે સવારે મળજો અથવા અમારા રિલેટિવ આવતીકાલ બપોરે આવશે અથવા આમ આવશે, દરેકે દરેક વસ્તુ સગાના ઇમોશન સાથે રહી અને એમની સાથે વાતચીત કરવાની અને એમને સમજાવવાનું કે હવે આ પરિસ્થિતિમાં વેઇટ કરશું તો આવું થશે, જો તમે નિર્ણય હાનો લેશો અથવા સંમતિ આપશો તો 7-8 લોકોને નવજીવન મળશે. એમની સાથે વાત કરીએ અને પછી જો એમની સંમતિ હોય તો એ કન્સેન્ટ લેવામાં આવે. કન્સેન્ટ લીધા પછી એનું રજીસ્ટ્રેશન થાય અને રજીસ્ટ્રેશન થયા પછી જેટલા સારા અંગો છે એ બીજા જે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમ મેં પહેલા કહ્યું એ પ્રમાણે, જે ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટમાં હશે એને એ અંગનું એમ કહેવાય કે એલોટમેન્ટ થતું હોય છે. અને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ એના પહેલાં પ્રેયર કરતા હોઈએ, સગાનો આભાર માનતા હોઈએ, જે વ્યક્તિ બ્રેન્ડેડ છે એમનો આભાર માનતા હોઈએ અને એમના માટે પ્રાર્થના કરતા હોઈએ, છતાં અને સાથે ટીમ સાથે મળી અને પ્રેયર કરીને પછી એમને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે ને જ્યાં આ રિટ્રાઇવલ પ્રોસેસ થાય. એક વસ્તુ એવી કન્ફર્મ છે કે આપણે જે અંગ આપવાનું છે જે વ્યક્તિને, એ એકચ્યુઅલી એ અંગ ના એન્ડ ઓર્ગનથી પીડાય છે. એટલે કે કિડનીનો વ્યક્તિ જેને કિડનીની જરૂર છે, ડાયાલિસિસ પર છે અને એને સારી કિડની મળે તો વધારે સારું જીવન થાય. લીવરવાળા વ્યક્તિને સારું લીવર મળે, ફેફસું સારું મળે કે હૃદય સારું, એટલે કે જે બ્રેન્ડેડ વ્યક્તિ હોય એમાં સારામાં સારા ઓર્ગન જે નોર્મલ લેવલે કામ કરતા હોય એ અંગો રિટ્રાઈવ કરી અને ડોનેશનમાં આપવામાં આવે છે, જેથી કરીને કમ્પ્લીટલી પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે, ડાયાલિસિસ બંધ થઈ જાય, લીવરના ફંક્શન્સ નોર્મલ થઈ જાય, નોર્મલ લાઈફ જીવે. અને હાર્ટ અને ફેફસાવાળા હોય તો એ લોકોને ધીરે ધીરે ધીરે કરી અને ઓક્સિજન રિક્વાયરમેન્ટ જતી રહે, પોતાની એક્ટિવિટી કરે. હમણાં જ જો તમે જોયું હશે કે છેલ્લા 3-1 વખત તો આપણા માનનીય અને આપણા જ ગુજરાતના લોકલાડીલા નેતા અને આપણા અત્યારના પ્રધાનમંત્રી, એમને પણ એમની મન કી વાતમાં 3 વખત કહ્યું કે અંગદાન મહાદાન છે, અંગદાન કરવું જોઈએ. અને હજારો લોકો વેઇટિંગમાં છે, લાખો લોકો વેઇટિંગમાં છે, જે એમ કહીશું ને કે મૃત્યુના દરવાજે ઊભા છે, એને જો અંગ મળશે તો એ નવજીવનમાં ફેરવાશે, એક પ્રોડક્ટિવ લાઈફમાં ફેરવાશે.
1: જી સર. સર, આકાશવાણી સાંભળી રહેલા ઘણા શ્રોતાઓ એવા હશે જેમને અંગદાન કરવાની ઈચ્છા હશે પરંતુ સાચી પ્રક્રિયા ખબર નહીં હોય. જો કોઈ સામાન્ય નાગરિક જીવતે જીવ પોતાનો અંગદાનનો સંકલ્પ કરવા માંગતો હોય તો તેની પ્રક્રિયા શું છે અને તેમણે ક્યાં સંપર્ક કરવો જોઈએ?
0: એટલે હવે આપણે જે રીતે આપણે બીપીએલ કાર્ડની રજિસ્ટ્રી છે ને એવી જ રીતે અંગદાતાઓની રજિસ્ટ્રી તૈયાર થઈ રહી છે નેશનલ લેવલે. અત્યારે આપણે ઇવન ગુજરાતમાં જોઈશું ને તો આપણા જે નવા અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે છે ને એની અંદર નીચે એક લાઇન છે, જો તમે કહ્યું હોય કે આઈ એમ અ ઓર્ગન ડોનર, એટલે કે હું અંગદાતા છું, ન કરે નારાયણ આવી કોઈ સિચ્યુએશન મારી સાથે થાય તો મારા પરિવારને હું મંજૂરી આપું છું કે મારું અંગદાન કરવું. માત્ર એટલી વાત છે કે જ્યારે તમે આવો કોઈ સંકલ્પ લો, એટલે કે નેશનલ લેવલે વેબસાઇટ છે noto.abdm.government, એટલે gov.in પર તમે લોગિન કરશો તો તમને ઓર્ગન ડોનર રજિસ્ટર માટેની લિંક ઓપન થશે અને એની અંદર તમારે જે કોઈ બી ઓર્ગનનું ડોનેશન કરવું હોય તમે કરી શકશો. તમે સિલેક્ટ કરી શકશો કે મારે માત્ર હૃદય આપવું છે કે માત્ર લીવર આપવું છે અથવા બધા જ અંગો આપવા છે, બધા જ અંગો સાથે બધી પેશીઓ પણ આપવી છે. એટલે કે એ વેબસાઇટ પર તમે જ્યારે રજિસ્ટર કરો ત્યારે એ રજિસ્ટ્રેશન ઇન્ડિયા લેવલે તમારા સ્ટેટ વાઇઝ બી ખરું અને ઇન્ડિયા લેવલે પણ એક રજિસ્ટ્રી તૈયાર થાય છે. એટલે ભવિષ્યમાં એવું થશે કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું ક્યાંય નિર્માણ થાય તો જે તે વ્યક્તિને આપણે સર્ચ કરી શકીએ કે એમને પ્લેજ લીધી, જેને આપણે કહીએ છીએ પ્લેજ લીધો અથવા સંકલ્પ લીધો છે કે મારે અંગદાન કરવું છે, અમે એ લોકોને માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે પ્લેજ લો, જ્યારે તમે આ નિર્ણય લો, તમારા પરિવારજનોને ચોક્કસથી જણાવશો. કેમ કે નિર્ણય છેવટે જ્યારે કરવાનો હશે ત્યારે પરિવારે કરવામાં આવશે. પ્લેજ લીધું હશે તો પણ પરિવારની મંજૂરી જરૂરી રહેશે. એટલે પરિવાર જો આ બાબતે જાણતું હશે તો આપણને ઇઝીલી એમની કન્સેન્ટ મળે અને કોઈ બીજી અડચણ ઊભી ન થાય. એટલે દરેકે દરેક વ્યક્તિએ

0: જૂના સમયમાં, જૂના જમાનામાં એવું હતું કે આપણા ઘરમાં કોઈ ડેથ થાય તો કાં તો એમના એકદમ નજીકના મિત્ર અથવા આપણા સગા સ્નેહીઓ આવીને કે દાદાનું કે પપ્પાનું આવો એક નિર્ણય હતો, તો એવી રીતે આપણને ઘરમાં માહિતી આપતા. તો એ માહિતી ઘર સાથે જો વહેંચેલી હોય તો બધાને જ ખબર હોય કે આ મારા સ્વજનને અંગદાનનું પ્લેજ લીધું છે, તો એ પ્રક્રિયા થોડી વધુ સરળ બને. બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે તમે રજીસ્ટર કરાવો,
1: જી સર,
0: પ્લેજ લો.
1: સામાન્ય રીતે લોકો કિડની, લીવર કે હૃદયના દાન વિશે જ વધુ જાણે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ચક્ષુદાન, ત્વચાદાન અને પેશીઓનું દાન પણ મોટા પાયે થાય છે. ખાસ કરીને દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કિન બેંક કેટલી આશીર્વાદરૂપ છે અને લોકોમાં આ અંગે જાગૃતિ લાવવી કેટલી જરૂરી છે? સર,
0: તમારી વાત એકદમ સાચી છે, પણ હવે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ ને તો આપણા શરીરમાં વિચારીએ ને તો તમે ચક્ષુદાન વિશે બધા જ લોકોને ખબર છે કે ડેથના વિધિન 6 અવર્સમાં તમે આંખનું દાન કરી શકો, એ જ રીતે ચામડીનું દાન પણ તમે 6 કલાકની અંદર કરી શકો, એમાં કોઈ એજ લિમિટ આવતી નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી. સાથે સાથે આપણે જોઈએ ને તો હૃદયનું દાન થઈ શકે, ફેફસાનું દાન થઈ શકે, લીવર કિડની કોમનલી આપણે સાંભળીએ છીએ, સ્વાદુપિંડનું દાન થઈ શકે, નાના આંતરડાનું દાન થઈ શકે, હાથોનું દાન થઈ શકે, જો હૃદય દાન ન થઈ શકે તો હૃદયના વાલનું દાન થઈ શકે. એટલે ઓર્ગન તથા પેશીઓનું ડોનેશન કરી શકાય. અને સ્કિન બેંક પણ સિવિલમાં ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં 45 ત્વચાદાન સિવિલ હોસ્પિટલને મળ્યા છે. બધા નવી લાગશે કે આ ત્વચાદાનથી ફાયદો શું થાય, પરંતુ હું આપને કહીશ કે ઘણા બધા લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ઘણી બધી શરીરની સરફેસની સ્કિન ઘસાઈ જાય અથવા નીકળી જતી હોય છે, મોટા મોટા વુંડ હોય, ઘા પડેલા હોય. એવી જ રીતે વધારે માત્રામાં દાઝેલા દર્દીની સરફેસમાં જ્યારે બન્સથી ઓપન હોય ત્યારે એમાંથી પાણી ઝરતું હોય છે, જેને અમારી દ્રષ્ટિએ પ્રોટીન લોસ કહેવાય. પ્લસ એ ઇન્ફેક્શન માટેની ખૂબ મોટી સાઇટ છે. જો આવા વ્યક્તિને સ્કિન કવર આપી શકીએ આપણે, એની પાસે તો સ્કિન છે નહીં, પરંતુ દાનમાં મળેલી સ્કિન પ્રોસેસ કર્યા પછી એને જ્યારે સ્કિન લગાવીએ ત્યારે આ પાણી ઝરવાનું બંધ થાય, એટલે કે પ્રોટીન લોસ બંધ થાય, ઇન્ફેક્શન થવાના ચાન્સ ઘટે અને સાથે સાથે રિકવરીના ચાન્સ વધે, એટલે આપણે એ વ્યક્તિને બચાવી શકીએ. એટલા માટે ત્વચાદાન કરવું પડે. ત્વચાદાન પણ એવી જ રીતે છે કે વ્યક્તિ ડેથ થાય એના પછીના 6 કલાકમાં કરી શકીએ, અને બ્રેઇન ડેડ હોય એનું તો કરી જ શકીએ, એટલે એના માટે પણ તમે પ્લેજ લઈ શકો છો, તમારા પરિવારજનને જાણ કરી શકો છો. સિવિલ હોસ્પિટલ એવી સિસ્ટમ ગોઠવેલી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ પણ વ્યક્તિ ઘરે ડેથ થાય ને તો પણ અમારી ટીમ ઘરે જઈ અને ત્વચાદાન લેતી હોય છે, ચક્ષુદાન સાથે જઈને. અને બીજી એક અગત્યની વાત કહીશ કે દરેક લોકોને એવું થતું હોય કે સ્કિન ડોનેશન કરીશ તો ડિસફિગરમેન્ટ થશે. આપણી સંસ્કૃતિમાં આપણે એવું છે કે આપણે છેલ્લે જ્યારે લાસ્ટ રિચ્યુઅલ કરતા હોય ત્યારે પૂજા પાઠ કરીને પછી આપણે સ્મશાને લઈ જતા હોય છે, પરંતુ આપ સૌને જણાવીશ કે સ્કિન ડોનેશનમાં જ્યારે આપ સ્કિન આપવાની હા પાડો છો ત્યારે બરડામાંથી સ્કિન લેવામાં આવે છે, પાછળના ભાગથી. એ જ રીતે પગના પાછળના ભાગથી, બેક ઓફ ધ લેગ્સમાં સ્કિન લેવામાં આવે છે, જેથી કરીને તમને બહાર એમનો ફેસ, ચહેરા પર કોઈ પણ જાતનું ડિસફિગરમેન્ટ નથી આવતું. પરંતુ જો તમે આ નિર્ણય લેશો તો એના થકી ઘણા બધા દર્દીઓ જે વધારે પડતા બન્સ વાળા હોય અથવા ટિશ્યુ લોસ વાળા હોય એને એક બાયોલોજીકલ ડ્રેસિંગ તરીકે મળે. આ ચામડી અંગની જેમ એના શરીરમાં વણાઈ નથી જવાની, થોડાક દિવસે નીકળી જશે, પણ એ ત્યારે નીકળશે કે જ્યારે એનું પોતાનું હિલિંગ થાય. એટલે એનો ટિપિકલ એમ કહીશું ને કે એક બાયોલોજીકલ ડ્રેસિંગ છે જે પ્રોટીન લોસ બચાવે અને ઇન્ફેક્શન બચાવે.
1: જી સર. સર, તમે અને તમારો સ્ટાફ દિવસ રાત દર્દીઓ વચ્ચે રહો છો. એક તરફ કોઈ પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોય છે અને બીજી એ તરફ એ જ પરિવારના નિર્ણયથી બીજા કોઈ ઘરમાં દીવો પ્રગટે છે. આ બંને લાગણીઓ વચ્ચે સેતુ બનવાનું કામ કરતી તમારી તબીબી ટીમ, આ માટે આ સફર કેટલી ભાવનાત્મક હોય છે?
0: મેં આપને એક એક્ઝામ્પલ તો પહેલા આપ્યું છે કે જ્યારે કોઈ પણ બહેન કે દીકરી જ્યારે હાથે રાખડી બાંધી અને વિડીયો મોકલે છે કે મારા ભાઈને કે મારા પપ્પાને જ્યારે હાથ મળ્યા તો આજે એની બહેને એને રક્ષાબંધને રાખડી બાંધી, એનાથી વધારે ઉત્તમ કોઈ ફિલિંગ્સ ન હોઈ શકે. એની સાથે સાથે વીકમાં 3 દિવસ ડાયાલિસિસ કરાવતા પરિવારને ડાયાલિસિસ બિલકુલ બંધ થઈ જાય અથવા ખૂબ લીટરો એટલે 50 લીટર 60 લીટર પર મિનિટ ઓક્સિજન સાથે જીવતા હૃદયના દર્દીને જ્યારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ન હોય, પોતે ચાલી શકે, વ્હીકલ ચલાવી શકે, અને એ જ રીતે કોઈ પણ ડોનર વ્યક્તિ જ્યારે પુનઃ એમ કહેવાય ને કે નોકરી પર લાગે અથવા પ્રોડક્ટિવ લાઈફ જીવતો થાય, એવા કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે પોતાને ખૂબ મોટિવેશન મળે છે. સાથે સાથે અમારી ટીમને પણ અમે મોટિવેટ એ રીતે જ રાખીએ છીએ કે આપણે અત્યારે જે કાંઈ બી કામ કરી રહ્યા છે, આપણે જાણતા નથી કે કયા ડોનરે કોને અંગનું દાન કર્યું છે, પરંતુ એટલું ચોક્કસ જાણીએ છીએ કે આ જે વ્યક્તિ ફરી જીવિત નથી થવાના કે બ્રેઇન ડેડ છે, એ વ્યક્તિ થતી બીજા કોઈ લોકોને, અનનોન લોકોને જીવન મળશે અને જીવન દાન મળશે. મારી દ્રષ્ટિએ આ એક ફિલિંગ સાથે કામ કરી રહ્યા છે અને

0: એના માટે મારી ટીમને પણ ખૂબ બધા ધન્યવાદ આપું છું, એમનો આભાર પણ માનું છું કે અમે સૌ સાથે મળીને એક એવું કરી રહ્યા છે કે સમયનો કોઈ જોતા નથી. અમારું વોટ્સઅપ ગ્રુપ છે, 24/7 મેસેજ પર રનિંગ થતું હોય, ક્યાંય પણ તકલીફ હોય મેનેજમેન્ટમાં તો બધા એક સાથે મળી અને પેશન્ટ મેનેજ કરી અને એપનિયા ટેસ્ટ સુધી એને બેઝિકલી મેનેજ કરતા હોય. એટલે આ એક એવું કહેવાય ને કે રાત દિવસ જોયા વગર કામ કરવાની એક પ્રવૃત્તિ છે, પરંતુ એની સામે જે સેટિસ્ફેક્શન છે, ખૂબ સેટિસ્ફેક્શન, ખૂબ સંતોષ અને આનંદ થાય છે જ્યારે તમને કન્સેન્ટ મળે છે, જ્યારે તમને ખબર પડે છે કે આ જે તે વ્યક્તિ તરફથી 5 અંગો 6 અંગો મળ્યા, ત્યારે એવું થાય છે કે એટલા લોકોના જીવન પૂરા બદલાઈ જશે અને એમને એક નવજીવન મળશે.
1: જી સર. સર, સમાજમાં એવી ગેરમાન્યતાઓ છે કે ડાયાબિટીસ, બીપી ધરાવતા લોકો અથવા તો વૃદ્ધ વ્યક્તિ અંગદાન ન કરી શકે. મેડિકલ સાયન્સ મુજબ કઈ ઉંમર સુધી અને કઈ શારીરિક પરિસ્થિતિમાં અંગદાન શક્ય બને છે?
0: એટલે મેં આપને પહેલા પણ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને અંગ આપવાનું હોય અથવા જેને જ્યારે વ્યક્તિને અંગની જરૂર હોય ત્યારે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની જરૂર છે, જે રેસિપિયન્ટ છે, એનું એ અંગ તો બિલકુલ કામ નથી કરતું. એટલે આપણે જે ડોનેટ કરવાનું છે એની સારામાં સારી કન્ડિશનમાં હોવું જોઈએ. જો આપણે ચક્ષુ અને ત્વચાદાનની વાત કરશું તો એમાં કોઈ લિમિટ નથી, એજ લિમિટ નથી, પરંતુ જ્યારે ઓર્ગનની વાત થાય છે, સપોઝ હાર્ટ છે કે લંગ્સ છે, તો એ હેલ્ધી વ્યક્તિના હોય વધારે જરૂરી છે. ઓલ્ડ એજમાં પણ ડોનેશન થાય છે, નથી થતા એવું નથી, પરંતુ એ પછી એમની ઉંમર પ્રમાણે, સપોઝ એમાંથી એમને કિડની કે લીવર ત્યાં સુધીમાં કોઈ ચેન્જીસ ન થયા હોય અને હેલ્ધી હોય તો એ પણ આપી શકાય. એટલે એઝ સચ કોઈ બાર નથી, પરંતુ આપણે એવું જોઈએ છે કે બને ત્યાં સુધી એમ કે 60 વર્ષની ઉપર થયું હોય તો એનું હૃદયમાં ક્યાંક ના ક્યાંક ચેન્જીસ આવ્યા હોય અથવા ફેફસામાં આવ્યા હોય, તો એ ચેન્જીસ જો આપણે રૂલ આઉટ કરી શકીએ તો એ લઈ શકાય. પરંતુ જે વ્યક્તિને અંગનું જરૂર છે એ નોર્મલ અંગ મળે એના માટેની કોશિશ હોય છે. એટલે રિપોર્ટ પ્રમાણે, ઇકો પ્રમાણે કે તમારા સીટી સ્કેન અને બાકીના રિપોર્ટ પ્રમાણે જે અંગ સારામાં સારું કામ કરતું હોય એ અંગ લઈ અને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
1: જી સર. સરકારી હોસ્પિટલમાં આટલા મોટા પાયે ઓર્ગન રિટ્રાઇવલ અને ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા ઊભી કરવી પડકારજનક હોય છે. આ સેવા યજ્ઞમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત પીઠબળ પૂરું પાડે છે સર?
0: એટલે તમારી વાત સાચી છે. શરૂઆતમાં ટીમ બનાવી અઘરી હતી, રેસિડન્ટ ડોક્ટર્સને મોટિવેટ કર્યા, એ લોકો જોડાયા. હું મારો એમ કહેવાય ને કે 24/7 અવેલેબિલિટી, દરેકે દરેક પ્રેયરમાં મારી હાજરી થાય એવી કોશિશ કરવાની હંમેશા. અને સાથે સાથે હું સરકારની જો વાત કરીશ ને, તો જ્યારે 50 ઓર્ગન ડોનેશન થયા હતા ત્યારે એ વખતના અમારા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ સર સિવિલ હોસ્પિટલ આવ્યા ને આખી ટીમને બિરદાવેલી. 74 ઓર્ગન ડોનેશન થયા ત્યારે આપણા અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ એમને આખી ટીમ અને દાતાઓ પરિવારને પોતાના ઘરે બોલાવી અને સન્માન કરેલું. એના પછી શંકરભાઈ ચૌધરી આપણા વિધાનસભાના અધ્યક્ષ એમને પણ એમના ઘરે બોલાવી અને બધાનું સન્માન કરેલું. ગવર્નર સાહેબ પણ 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ પરિવાર સાથે પરિવારનું સન્માન કરે છે. અને હમણાં જ અત્યારના આપણા હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ સિવિલ હોસ્પિટલ આવ્યા ને એમને અમરકક્ષની મુલાકાત લીધી, ત્યારે પણ એક બેન ત્યાં જે દાતા પરિવારના બહેન હતા એમને ખૂબ નતમસ્તક કરીને અભિનંદન પણ આપ્યું અને એમને ખૂબ ઋણ સ્વીકાર કર્યું કે તમે જે આ નિર્ણય લીધો છે એના થકી લોકોને નવજીવન મળ્યું છે. એટલે કે સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણી પાસે સિવિલમાં છે જ, એક ડેડિકેટેડ ટીમ એના માટે કામ કરે છે, પરંતુ સરકાર પણ હંમેશા પ્રોત્સાહક, દરેક જગ્યાએ તમારું ક્યાંકના ક્યાંક એમ કહેવાય ને કે મોટિવેશન મળે એવી વાત. અને આવી રીતે જ્યારે આપણા મુખ્યમંત્રી કે આપણા વિધાનસભાના અધ્યક્ષ કે આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબ આપણને શાબાશી આપે અથવા કામને સરાહે, તો અમે આઈ થિંક ટીમ મોટિવેટેડ રહે છે. અને મારી પોતાની એક સુપ્રિન્ટ તરીકેની બી પણ જેવી જ જવાબદારી છે કે હું પણ મારી ટીમને હંમેશા મોટિવેટ રાખવા કોશિશ કરી રહ્યો છું અને સૌ સાથે મળી અને એક ટીમવર્ક તરીકે કામ કરીએ છીએ. સરકારનો સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું અને એની સાથે સાથે સમયાંતરે તમને જ્યારે કોઈ તમારું જે કામ છે એના ઉપર ધ્યાન આપી અને તમને એના માટે પોઝિટિવ કોમેન્ટ્સ કરે, આઈ થિંક એ જ વસ્તુ છે. અને એની સાથે સાથે જે અંદરથી એક ભાવના છે કે આપણે કોઈકને કોઈકને ખુશી કે આનંદ આપી રહ્યા છે આપણા કામ થકી, તો એ બધા સૌ સાથે કરતા રહીશું અને વધારેમાં વધારે અવેરનેસ ફેલાય એવી પ્રક્રિયા આપણે હંમેશા કરશું.
1: જી સર. સર, આગામી સમયમાં અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલનું વિઝન શું છે? કઈ નવી મેડિકલ સુવિધાઓ કે ટ્રાન્સપ્લાન્ટની દિશામાં હોસ્પિટલ આગળ વધી રહી છે જેથી વધુને વધુ દર્દીઓને લાભ મળી શકે?
0: અત્યારે જોઈએ ને તો કિડની, સ્વાદુપિંડ, લીવર અને હૃદય આનું ટ્રાન્સપ્લાન્ટ આપણા મેડિસિટી કેમ્પસમાં જ થાય છે અને યુએન મહેતા ટૂંક સમયમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ પર કરશે. એટલે એવું કહેવાય ને કે મેજોરિટી ઓફ ધ ઓર્ગન્સ કે જે આપણને રૂટીનલી મળતા હોય છે ડોનેશનમાં એ અહીંયા જ, આંખ જે આપણને ચક્ષુદાન મળે છે એ પણ એમએનજે ઇન્સ્ટિટ્યૂશનમાં જાય છે ને આપણા પોતાની પાસે.

0: સ્કિન બેંક છે સિવિલમાં, એટલે કે અંગો અને પેશીઓ જે રૂટીનલી મળતી હોય છે બધી જ મેડિસિટી કેમ્પસમાં રજિસ્ટર્ડ કરેલા દર્દી, એટલે કે ગરીબ દર્દીને એનો સીધે સીધો લાભ મળે છે. વિઝન એવું છે કે આ અવેરનેસ ઓર વધારે ફેલાવીએ. નથી ઇચ્છતા કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કે કોઈ પણ વ્યક્તિના સ્વજનને બ્રેનડેડની સિચ્યુએશન આવે, પરંતુ જો આવી સિચ્યુએશન આવે અને પોઝિટિવથી સામેથી પ્રોએક્ટિવલી એ કન્સેન્ટ આપણને આપે, એટલી અવેરનેસ સમાજમાં થાય તો કદાચ જે વેઇટિંગ લિસ્ટ છે પ્રત્યારોપણ માટે, જે લોકો એમ કહીએ ને કે મોતના મુખ ઉપર ઊભા છે, એ લોકોને અંગો મળે અને એમને નવજીવન મળી શકે.
1: જી સર, આકાશવાણીના માધ્યમથી લાખો શ્રોતાઓ આજે તમને સાંભળી રહ્યા છે. અંતમાં એક સુપરિન્ટેન્ડન્ટ અને તબીબ તરીકે સમાજને અંગદાનના આ મહાદાનમાં જોડાવા માટે આપ શું સંદેશ આપવા માંગશો સર?
0: હું માત્ર એટલું કહીશ કે નાત જાતના ભેદભાવ મૂકી, ઊંચ નીચના ભેદભાવ મૂકી અને આપણે સૌ સાથે મળી અને આ અંગદાનની મુહિમમાં જોડાઈએ અને વધારેમાં વધારે અંગદાન થાય એવી અવેરનેસ ફેલાવીએ. એક દિવસ એવો ચોક્કસથી આવવો જોઈએ કોઈ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન કરવું જ ન પડે. તમને જરૂરી કિડની કે લીવર તમને બ્રેનડેડ વ્યક્તિમાંથી મળી રહે એટલી અવેરનેસ થાય, અને જે વેઇટિંગ લિસ્ટ અત્યારે ખૂબ લાંબુ છે એ ધીરે ધીરે ઓછું થઈને ખતમ થઈ જાય. જો આપણે સૌ સાથે મળીને આવી સિચ્યુએશન કરશું કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને જીવન નવજીવન આપવા માટે અંગ નહીં આપવું પડે, ત્યારે હું માનશું કે આપણે ખરેખર આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
1: જી સર. તો શ્રોતા મિત્રો, આ હતા સિવિલ હોસ્પિટલ અસરવા અમદાવાદના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સર, જેમણે સિવિલ હોસ્પિટલની અંગદાનની સફળ સફર, અંગદાન માટેની પ્રક્રિયા અને આ મહાદાન પ્રત્યે સમાજની બદલાયેલી માનસિકતા અંગે ખૂબ જ વિસ્તૃત અને સચોટ માહિતી આપી. ડોક્ટર રાકેશ જોશી સર પોતાનો કિંમતી સમય ફાળવીને આકાશવાણી સાથે જોડાવા અને અમારા શ્રોતાઓને અંગદાન જેવા આ પવિત્ર સેવા યજ્ઞથી માહિતગાર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ વેરી મચ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ અમારો આ વિશેષ કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. હું છું કરણ સમ્રાટ. હવે મને આપશો રજા અને આપ સાંભળતા રહો આકાશવાણી. નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત અંગદાન ક્ષેત્રે નવી ક્રાંતિ અને નવી ગતિ અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને આકાશવાણી અમદાવાદના પ્રતિલિપિ સંપાદક કરણ સમ્રાટ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ દીપાલી સોમૈયા અને સાધના સરગમે ગાયેલી માધવ રામાનુજની રચનાથી.

આરતી મુનશી અને દીપ્તિ દેસાઈએ ગાયેલી તુષાર શુક્લની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો રાસ બિહારી દેસાઈને, શબ્દો છે રાજેન્દ્ર શુક્લના.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા ગોમતી કે કિનારે ફિલ્મના ગીતથી. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર આર ડી બર્મન.

હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું સંજોગ ફિલ્મનું ગીત, જેને લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતે મઢ્યું છે આર ડી બર્મને.

શબ્દો છે ગુલઝારના, સંગીત આર ડી બર્મનનું, ફિલ્મ રત્નદીપ, કલાકારો કિશોર કુમાર અને આશા ભોંસલે.

અને હવે સાંભળશો કિશોર કુમાર અને આશા ભોંસલે ગાયેલું રેડ રોઝ ફિલ્મનું ગીત. ગીતકાર નિદા ફાઝલી, સંગીતકાર આરડી બર્મન.

ફિલ્મ છે મનોરંજન, ગાયક કલાકાર આશા ભોંસલે, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આરડી બર્મન.

કાર્યક્રમના અંતમાં સાંભળશો મજરૂ સુલતાનપુરીએ લખેલું, આરડી બર્મને સંગીતબદ્ધ કરેલું અનામિકા ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી, અને આજનો વિષય હતો સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ આ વિષય પર કુમારપાળ દેસાઈનો લઘુ વાર્તાલાપ, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 ગાંધી વંદના, 7:00 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે, 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ, 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ, 11:02 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 11:30 હિન્દી ગીત, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 બહેનો માટેના ખાસ કાર્યક્રમ સહિયરમાં વુમન વેલનેસ વિશે ડોક્ટર મીના શાહ સાથે અલ્પા શાહ અને લિપ્પી ત્રિવેદીની વાતચીત, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, કલાકાર સલામત ખાન, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. અમારી સાંજની સભામાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ધનજીભાઈ કોઠીચા અને ભીખુદાન ગઢવી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી રજૂ કરીશું, 9:30 આજ કે ફનકાર, 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 11:10 સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. વિષય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. કાર્યક્રમોની વિગતો બાદ હવે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41% રહ્યું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો મિત્રો, આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના

48 મિનિટ થઈ છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:49 થઈ છે. પ્રથમ સાંભળી આવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:50 આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક. 1 યુવા જગત કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. 5:15 ભક્તિરસના કાર્યક્રમમાં માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10

0: બસ મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ, આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
4: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો તો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા. આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
4: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
5: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
4: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
5: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
4: હા બાપુજી.
5: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
4: હા ના.
5: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું જાઉં, સમજો?
4: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
5: આશીર્વાદ બેટા.

चैयावेलु युद्ध क्षेत्र काराकोरम पर्वतों थी पथरायेली बरफाच्छादित हारमाला भूतकाल में युद्धों में केट केटला सैनिकों मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया केटलाए बरफना तूफान में गुम थया बरफ में दटाया -30 डिग्री में मेडिकल इमरजेंसी नो भोग बनया ब्लड प्रेशर थी जान खोया आजनी तारीख सुधी में कुल 35,870 जवानों नॉन कमीशन तथा कमीशन ऑफिसरों जाननी कुर्बानी आपी से भारतीय लश्कर ना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछल पगार उपरांत शस्त्रों ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया अने रोज क्या युद्ध थाय छे छताय जानहानि तो नियमित थाय छे હૃદયની તકલીફ બ્લડ પ્રેશરની તકલીફ માનસિક તાણ રોજની નીરસતાથી કંટાળીને આપઘાતના જવલ્લે પણ જરૂરથી બનતા બનાવો બને છે. ભારતીય લશ્કરની ત્રણેય પાંખોનો કુલ સરવાળો 14,00,000. આ 14,00,000 ઘરોમાંથી કોઈએ પિતા, કોઈએ ભાઈ, કોઈએ કાકા, મામા, દિયર, જેઠ, પતિ, સસરાને મોકલ્યા છે આપણી કુટુંબની, સમાજની, દેશની રક્ષા કરવા. વિયોગના ભોગ બેઠા છે આ બધાને સરહદે મોકલીને. અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, ભેળસેળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા. પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય. અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જોને, પહેલાંથી હવે ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ

0: વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા,
0: એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
0: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા

0: બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચિન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
2: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મારો દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
3: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
3: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
3: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
3: સાહેબ રહેમ રહે, વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
3: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
3: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
3: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
3: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
4: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
4: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું

0: થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
1: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
1: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
1: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું? શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને. 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, 1 દિવસ મેં એને પકડી પાડ્યો હતો. આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000 વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે.

0: અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલે ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા. હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1 ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને. અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે.

ઘર યાદ આવે છે, સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી.

ને જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાંથી જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો, સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં અનેક ચહેરાઓમાં નજર શોધે છે અને લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી ને હું હસુ હસુ થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેર સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: ઘરના કલાકોથી આપણું જ ઘર શોધતા હતા. આપણા વિનોદભાઈ સોની પાસેથી ટેલિફોન સરનામું લઈને.
1: હા સારું, બોલાવો.
2: નમસ્કાર બાબુજી, આપકો એક સમાચાર દેના હૈ.
1: ક્યા ફિર પાકિસ્તાનને નાપાક હરકત શરૂ કી?
2: બાબુજી, હમ કેપ્ટન નિલેશ કો લાયે હૈ.
1: હે? ક્યા મતલબ? નિલેશ કો લાયે હૈ? ક્યા છે? ક્યા છે? અરે કહાં હૈ નિલેશ? સુના નહીં, કહાં હૈ વો?
0: જી, કોફિન મે લાયે હૈ.
1: ક્યા કહા?
2: જી, પૂરે માન સન્માન સે, તિરંગે મે, શહીદોચિત આદર સે.
1: એક મિનિટ સાંભળો, સુનો, રોના ધોના બંધ કરો. મેરા બેટા મરા નહીં, શહીદ હુઆ હૈ, દેશ કે લીએ પ્રાણ સમર્પણ કિયા હૈ. નસીબ વાલા હૈ, 24 સાલ કા મેરા બેટા કેપ્ટન નિલેશ ને હમારે ખાનદાન કા નામ રોશન કિયા હૈ. હમારે પુરખો કી 100 પીઢીઓ કા નામ રોશન કિયા હૈ. હમારે ખાનદાન કા ઇતિહાસ આજ સુવર્ણમય હુઆ હૈ. ભારત માં કા લાલ સિયાચિન મોરચે સે આયા હૈ. સુનો, હમ સબ ઘર, મોહલ્લા, શહેર, પ્રદેશ ઓર ભારત દેશ આજ ગૌરવાન્વિત હુઆ હૈ. યાદ રહે, સબકો હાથ જોડ કે વિનતી કરતા હું, મેરા કેપ્ટન નિલેશ કુમાર આજ સે દેશ કા હુઆ હૈ, શહીદ હુઆ હૈ, ઉસકો વિરોચિત વિદાઈ દે. રાષ્ટ્ર કી એકતા, અખંડતા ઓર હમારી રક્ષા કે લીએ શહીદ હુઆ હૈ. મુઝે અભિમાન હૈ, એસે બેટે ઘર ઘર મે હો, આજ શહીદોત્સવ મનાએ, આજ ભારત માતા કા બેટા શહીદ હુઆ હૈ.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તેં તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો દેશાર્પણ.

0: પેલો ડુંગરો જોયો
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી
1: આંબાને આંબલીને પ્રેમ
0: પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ
1: પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી,

वर्षा ऋतु नु वर्णन जो नरी छणियो।